નમસ્કાર સુપ્રભાત શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રની પ્રસારણ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું અભિવાદન કરીએ છીએ. આજે છે ગુરુવાર, શક સંવત 1947, વિક્રમ સંવત 2082, વૈશાખ મહિનાની વદ 12, તદનુસાર 14 મે 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. આજનો આપનો દિવસ મંગળમય રહે એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓથી કરીએ.

મિત્રો, 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના, તેમજ 6:30 ચિંતનાત્મક કાર્યક્રમ અમૃતધારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે. હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ વારમાં આપ સાંભળશો. આ પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 354.6 મીટર્સ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. તો મિત્રો, આજની આ સુંદર સવાર ભક્તિમય બનાવીએ આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સ્વરમ ગાયક વૃંદના સ્વરમાં વાસુદેવ પાઠકની રચના.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે દિશા, વક્તા છે લતા હિરાણી.
1: કાર્યશીલ દિવસો આથમે છે અને એક રાહતનો દમ લઈ ફરીને ઉગે છે. ઋતુઓ આવે છે, જાય છે, બાળપણ, યુવાની અને જરાનું ચક્ર પણ ચાલ્યા કરે છે. બીજ અંકુરાય છે, છોડ પનપે છે, વૃક્ષ વિસ્તરે છે, એવું જ પાનખર અને વસંતનું. સૌનો આવકાર. કુદરતનું કે માનવ જીવનનું આખું એ ચક્ર ગોળ ગોળ ઘૂમે છે પૃથ્વીની જેમ. આ એક સનાતન અને સર્વમાન્ય સત્ય છે એ સાબિત કરવાનું રહેતું નથી, પણ તો પછી એ વિચાર આવે જ કે દિશા એ શું છે? દિશાનું અસ્તિત્વ છે? સીધી લીટીમાં ગતિ કરનાર માટે દિશા જેવી કોઈ સંભાવના હોઈ શકે, પરંતુ આત્મનિરીક્ષણ અને પ્રકૃતિ નિરીક્ષણનું તારણ એ જ બતાવે છે કે જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાં જ પહોંચવાનું છે. ફરી એની એ જ યાત્રા એમ જ થયા કરવાની છે. એટલે દિશાનો કોઈ મતલબ નથી કદાચ, પણ સાવ એવું એ નથી. આપણે દિશા શબ્દને બે રીતે તપાસીએ, ભૌતિક સંબંધે અને આધ્યાત્મિક સંબંધે. ભૌતિક પાર્થિવ જગતમાં દિશા શબ્દ ચોક્કસ અર્થપૂર્ણ છે. નાના બાળકની પાસે એક દિશા છે, સતત એની માનો ચહેરો, માનો ખોળો, માનું સામીપ્ય, અને બીજી દિશા એના વધવા તરફ, મોટા થવા તરફ. પ્રેમી પાસે બે દિશા છે, એક એના પ્રિયપાત્રના સુખ માટે કંઈ પણ કરી છૂટવા તરફ અને બીજી પોતાના રોજબરોજના કર્તવ્યો તરફ. સામાન્ય માનવી પાસે પણ બે દિશાઓ છે, પોતાના કુટુંબ તરફ અને પોતાની કારકિર્દી તરફ. સાધુ સંતો પાસે પણ બે દિશા કહી શકાય, સમાજને ઉર્ધ્વપંથે વાળવા તરફ અને પોતાના આધ્યાત્મિક વિકાસ તરફ. ડાળીની દિશા છે પંખી અને આકાશ, આકાશની દિશા છે પૃથ્વી અને બ્રહ્માંડ, બ્રહ્માંડની દિશા છે અવકાશ અને એના રહસ્યો, પૃથ્વીની દિશા છે આકાશ અને સજીવ નિર્જીવ સૃષ્ટિ. આમ આ યાદીને ક્યાંય સુધી લંબાવી શકાય. દિશા માનવીની આંખોમાં છે, વિચારોમાં છે, કાર્યોમાં છે, અને એમ છતાંય એ દિશા ભૂલે એવું બને, અને ત્યારે પ્રકૃતિના તમામ તત્વો એને સાચી દિશા બતાવવા તત્પર હોય છે. સૂર્ય ઉગ્યા કરે છે, આથમ્યા કરે છે અને માનવીને ઉજળો રાહ બતાવે છે. વૃક્ષ નમવાની, ફળવાની અને ફૂલ ખીલતા રહેવાની શીખ આપે છે, તો જળ ક્રોધ છોડી શીતળતા અર્પવાનું અને વાદળ વરસતા રહેવાનું સૂચવે છે. હવે દિશા શબ્દને આધ્યાત્મિક સંદર્ભે તપાસીએ. માનવ જીવનની એક દિશા સીધી લીટીના સ્વરૂપે છે, જેમાં માનવી માત્ર ગતિ કરે છે, પડાવો આવતા રહે છે અને આગળ વધતો રહે છે. અંતે યાત્રા પૂરી થાય છે અને ફરી જીવન મૃત્યુનું ચક્ર ચાલ્યા રાખે છે. માનવ જીવનમાં એક બીજી દિશા એ સીધી લીટી છોડી અને જરા ઉપર તરફ ખસતી રહે છે, જીવનને થોડું થોડું ઉર્ધ્વગતિએ લઈ જાય છે. જન્મ મરણનું ચક્ર તો અહીં પણ ચાલે છે, પણ એ એના એ સ્થળે નથી રહેતું. જાગૃત માનવીમાં પાપ અને પુણ્યની જેટલી સમજ વિકસે છે, ઈશ્વરીય શક્તિની જેટલી એ પહેચાન મેળવે છે અને એને અનુસરે છે, તેમ તેમ તેના જીવનની દિશા ઉર્ધ્વગતિ પામતી જાય છે. જેમ જેમ આ દિશા સાથે એનું અનુસંધાન વિકસતું જાય, તેમ તેમ એ એક પછી એક સીડી ચડતો જાય, એનો અંતઃ વિવેક ખીલતો જાય અને અંતે જન્મ મરણના ચક્રને ભેદી એ પરમ પદને પ્રાપ્ત કરે અને પછી સઘળું અનંતમાં વિલીન થઈ જાય. ન રહે પથ કે ન રહે પથિક, ન રહે દિશા કે ન રહે મંજિલ, સઘળું સર્વત્ર વ્યાપ્ત અને એકાકાર. જીવનમાં અનંતની દિશા અને અનંત તરફ દિશાઓ ઓગાળી દેતી યાત્રા જેના દરવાજે દસ્તક દેતી રહે, એવા પુણ્યશાળી મનુષ્યોથી આ પૃથ્વી ગુંજતી રહે અને એમાં આપણું પણ ક્યાંક સ્થાન હો, એ જ આજના દિનની આપ સૌને શુભેચ્છાઓ.
0: ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણીનો આજનો વિષય હતો દિશા. વક્તા હતા લતા હિરાણી. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ.
2: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. આરંભે સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે ઇન ઇવનિંગ ઇન પેરિસ. સંગીત છે શંકર જયકિશનનું.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ। લતા મંગેશકર અને આશા ભોસલેના સ્વરમાં સાંભળીએ દૂજકા ચાંદ ફિલ્મનું આ ગીત।

હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા છો, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. સ્વર છે મોહમ્મદ રફીનો, ફિલ્મનું નામ છે ગાઈડ, સંગીત નિર્દેશન એચ ડી બર્મનનું છે.

કાલા પથ્થર ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું. સ્વર હતો મોહમ્મદ રફીનો, સંગીતકાર હતા એસ ડી બર્મન. તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

માનસગાન આજે આપ સાંભળશો શ્રેણીનો 314મો મણકો. ગાયક કલાકાર રવિન્દ્ર સાઠે અને સુરેશ વાડકરના સ્વરમાં આજની ચોપાઈ આપ સાંભળશો. શ્રેણીના સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 314મો મણકો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, हाँ गांधीग्राम में भी है, बुलेट के साथ इंटीग्रेशन साबरमती में है.
0: ઓમાનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આબાદ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર 1 ટનડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
2: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા અને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઇંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
3: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લે એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતાં જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે એસટી વિભાગ, આરટીઓ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આરટીઓ દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં ડીઈએફ યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા એસઓજીને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર નકલી ડીઈએફ યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર ડીઈએફ યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના ડીવાએસપી જેડી વાઘેલાએ વધુ માહિતી આપી.
4: અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે ડીએફ યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1,200 લીટર ડીએફ જેવું મટીરિયલ મળેલું મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000થી વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નિપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગ ક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 99 105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 16 અંક સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
5: આઇસોલેટેડ પ્લેસીસમાં જો તાપમાન હૈ અધિકતમ તાપમાન હૈ 41-45 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેને કા સંભાવના રહેગા અગલે 2 દિન ઓર હીટવેવ કા વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ગુજરાત રિજિયન મેં યેલો વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે અમદાવાદ ગાંધીનગર બનસકાંઠા પાટણ ઓર બરોડા કે લિયે દિયા ગયા હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં ઓરેન્જ વાર્નિંગ દિયા ગયા હૈ ઇસમે ઓરેન્જ વાર્નિંગ મેં 2 ડિસ્ટ્રિક્ટ હૈ કચ્છ ઓર સુરેન્દ્રનગર યેલો વાર્નિંગ મેં દિયા ગયા હૈ બોટાદ અમરેલી રાજકોટ ઓર દ્વારકા કે લિયે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

7:45 ગુજરાતી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 7:55 આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 8:00 સમાચાર પ્રભાત રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 8:15 રજૂ કરીશું અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. ત્યારબાદ ભક્તિ સંગીત પ્રસ્તુત કરીશું.

8:30 આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર રજૂ કરીશું 10:00. ત્યારબાદ 10:30 આપ સાંભળશો કાર્યક્રમ શ્રવણ માધુરી, જે અંતર્ગત રજૂ કરીશું સુગમ સંગીત. 11:00 આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો. 12:30 અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો.

બપોરે 1 વાગ્યે હિન્દી સમાચાર તેમજ અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો દિલ્હી કેન્દ્ર પરથી. 1 વાગીને 10 મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી. 2 વાગીને 30 મિનિટે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો. 5 વાગ્યે હિન્દી સમાચાર આપ સાંભળી શકશો દિલ્હી કેન્દ્ર પરથી. 5 વાગીને 5 મિનિટે ફિલ્મ સંગીત પ્રસ્તુત કરીશું. 5 વાગીને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું. 6 વાગ્યે ભક્તિ સંગીત પ્રસ્તુત કરીશું. 6 વાગીને 30 મિનિટે આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. મિત્રો, 7:20 કિસાન ભાઈઓ માટેનો કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરીશું, જેનો વિષય છે હવામાન ફેરફાર અને પાક પદ્ધતિઓ. એ વિશે શ્રેયાંશ ચૌધરીની દિવ્યા પટેલે લીધેલી મુલાકાત. 7:50 ગુજરાતી સમાચાર રિલે થશે દિલ્હી કેન્દ્ર પરથી.

મનહર ઉદાસના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત સંગીત મનહર ઉદાસનું હતું. મિત્રો, હવે સાંભળીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં આ ગીત. સંગીત અવિનાશ વ્યાસનું છે.

આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત આશિત દેસાઈનું સંગીત હતું. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના સ્વરમાં આ ગીત. ગીતકાર છે વેણુ પુરોહિત.

0: આ વિષય વસ્તુ પર એક ખાસ સત્ર યોજાશે. ત્યારબાદ વૈશ્વિક શાસન અને બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારો વિષય પર ચર્ચા થશે. બેઠકમાં ભાગ લેવા વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ઇરેનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગાચી, થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન સિહાસાક ફુઆંગ કેટકેવ, ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પેરિલા અને વિયેતનામના નાયબ વિદેશમંત્રી મિન હેંગ નવી દિલ્હી પહોંચ્યા હતા. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ યુસીસી વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: सबसे ज्यादा मौतें भदोही जिले में हुई हैं, जहां आंधी तूफान से हुई विभिन्न दुर्घटनाओं में 15 लोगों की जान चली गई, एक दर्जन से ज्यादा लोग घायल हैं और उन्हें विभिन्न अस्पतालों में भर्ती कराया गया है. कल राज्य के कई हिस्सों में मौसम अचानक बदल गया और विभिन्न जिलों से बिजली के खंभे उखड़ने और पेड़ उखड़ जाने की घटनाएं सामने आई हैं, जिससे बिजली आपूर्ति और सड़क यातायात बुरी तरह प्रभावित हुआ है. बारिश के साथ हुई ओलावृष्टि से फसलों को भी भारी नुकसान हुआ है. मुख्यमंत्री योगी आदित्यनाथ ने सभी वरिष्ठ अधिकारियों के साथ बैठक की और उन्हें अगले 24 घंटों में प्रभावित लोगों को मुआवजा देने का निर्देश दिया.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતર રાજ્ય લેવડ દેવળ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇઝિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઈરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મોઝ સામુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલોન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુએ UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે વાતચીત કરી. જો કે UAEએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. IPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરીશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 105 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: आज ना तमाम अखबारों अलग

0: અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, રૂપિયા બે નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 72માંથી 49 આઈએએસની ઉંમર 40થી ઓછી, 12 કમિશનર, 9 એમડી ડાયરેક્ટર, 10 ડીડીઓ યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે, સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારીમાં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભળેલી છે અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આ જ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
0: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજની સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પથી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતિ, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. માહોલમાં એક કંઈક વિચિત્ર જ બેચેની છે અને સાથે એક ઉમેદ પણ.
1: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
2: નમસ્કાર, આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, હા, બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
3: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે કે એ સમજવું કે દંપતીને કેવા પ્રકારની સહાયતા જોઈએ. પછી IUI અને IVF જેવા ઉપચાર, હાર્મોનલ થેરેપી, થાઇરોઇડ અને અન્ય સંબંધિત સમસ્યાઓનો ઇલાજ.
2: ઓકે.
3: આ ઉપરાંત પ્રસૂતિ પૂર્વેની સંભાળ, ડિલિવરી અને જન્મ પછીની સંભાળ, આ બધું 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે.
2: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?

0: હા, જે દંપતીઓની વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખ થી વધુ માટે 50%. એટલે કે કોઈ પણ દંપતી માત્ર એટલા માટે ઈલાજ થી વંચિત ન રહે કારણ કે તેમની પાસે પૈસા નથી.
1: ઓકે
2: ડોક્ટર સાહેબા, મારી ઉંમર 42 વર્ષ છે. શું હવે મોડું થઈ ગયું?
0: અરે ના, બિલકુલ નહીં. ઉંમર એક પડકાર છે, દિવાલ નથી. આ યોજના હેઠળ અમે 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓનો પણ સફળ ઉપચાર કર્યો છે. વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે. જરૂર છે તો બસ સાચા સમય આગળ આવવાની.
1: ફરીદાજી, મારી પત્ની કેટલી વાર ઈલાજ પછી માનસિક રીતે તૂટી ગઈ છે, તે હવે કોશિશ જ કરવા નથી માંગતી.
3: આ વાત તમે અહીં કહી એ પોતાનામાં બહુ મોટું પગલું છે. જુઓ, આ યાત્રામાં શરીર કરતા વધુ મન થાકે છે, એટલા માટે આ યોજનામાં મનોવૈજ્ઞાનિક પરામર્શને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું શારીરિક ઉપચારને. અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ જ્યાં એકલતા હોય છે.
4: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે. જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો. આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ. અમારી ટીમ તમારો હાથ પકડીને દરેક ડગલે સાથે ચાલે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનું દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી.
6: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ, આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે.
2: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા. આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે. ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઈલાજ નથી આપતી પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
6: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં, દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત ચલી રહી છે. બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે. તો ચાલો સાંભળીએ.
3: દાદી, આજે વાંચ્યું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ. આપણે આટલા ઓછા થઈ ગયા?
7: હા બેટા, મને યાદ છે જ્યારે આ કોલોનીમાં 40 પરિવાર હતા. આજે ગણતરી કરો તો
3: કેમ, આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ગણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં પણ
7: ભણતર, કરિયર, આઝાદી આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા, અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી.
8: નાઝનીન, આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા, ત્યાં જે ડોક્ટરે જણાવ્યું તે સાંભળીને મન ભરાઈ આવ્યું.
7: અચ્છા, એવું તો શું કહ્યું?
4: દાદીમાં, તેમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે. ટાટા, હુમી ભાભા, સેમ માણેકશા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે, અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોણ આગળ લઈ જશે?
8: એટલા માટે જ જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે. જે દંપતીઓને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પૂરી મદદ છે, ઈલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ, બધું.
4: હા દાદીમા, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે. હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં ડૂબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે.
3: શિરીન, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ.
7: બસ આજ સાંભળવું હતું મારે બેટા.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે કિલકારીઓથી ભરેલા છે.
6: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે અને આ સફર હજી અટકી નથી.
2: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પમાં જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો, કારણ કે
6: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે અને દરેક સુના આંગણ માટે એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
2: મદદ અમારી મંઝિલ તમારી.
6: નમસ્કાર.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે આ ગીત.

નીતિકા આચાર્યના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા લોકગીત. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

0: आकाशवाणी एट 90।
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

કાર્યક્રમના આરંભમાં પ્રસ્તુત છે આરઝુ ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત શંકર જયકિશનનું છે અને ગીતકાર છે હસરત જયપુરી.

0: આ કસ્ટમર કેર ક્યાં છે?
1: હા મેડમ
2: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
2: બસ
0: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

અમિત કુમાર, સપના મુખર્જી અને સાથીઓના સ્વરમાં પ્રસ્તુત છે આ ગીત. ફિલ્મ છે ત્રિદેવ. ગીતના શબ્દો આનંદ બક્ષીના છે.

આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. કાર્યક્રમના સમાપનમાં પ્રસ્તુત છે મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત. ફિલ્મ છે તેરે ઘર કે સામને, સંગીત એચ ડી બર્મનનું છે અને ગીતકાર છે હસરત જયપુરી.

તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે. હો
1: જેલ માં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
4: 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, જે અંતર્ગત રજૂ કરીએ છીએ સુગમ સંગીત.

0: હર્ષદા રાવલના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત. સંગીતકાર અને ગીતકાર હતા અવિનાશ વ્યાસ.
1: દસ લાખ ની લોટરી મને? વાવ,
2: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: સોલી કાપડિયાના સ્વરમાં પ્રસ્તુત છે આ ગીત.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। આશ્રિત દેસાઈના સ્વરમાં પ્રસ્તુત છે આ ગીત। સંગીતકાર અને ગીતકાર છે અવિનાશ વ્યાસ।

સોલી કાપડિયાના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગીત. તો મિત્રો, આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સભાના કાર્યક્રમો.

સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી. આપ સૌને મારા સ્નેહસભર નમસ્કાર. મિત્રો, ભોજન આપણા શરીરને પોષણ આપે છે અને મનને પણ પ્રફુલ્લિત કરે છે. અત્યારના સમયમાં એક એવો વર્ગ છે જે ભોજન પ્રત્યે જાગૃત થયો છે, તો બીજો એવો પણ એક વર્ગ છે જે જંક ફૂડ અને બહારનું ભોજન આરોગી રહ્યો છે. આપણા વડીલો અને પૂર્વજોએ આપણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ આપી છે, આમ છતાં આપણે તે ભૂલીને ફક્ત જીભના સ્વાદ

0: માટે એવી વાનગીઓ આરોગી રહ્યા છીએ જે અનેક રોગોને આમંત્રણ આપે છે. સૈયર કાર્યક્રમમાં આજે આપણે એવી વિસરાતી વાનગીની વાતો કરવાની છે જે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે. તો વારસાનો વૈભવ શ્રેણીમાં સાંભળીએ ઇન્દિરાબેન અનડકટની કાનન છાયાએ લીધેલ મુલાકાત.
1: વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે અમે હાજર છીએ આપણી સ્વાદેન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે, એટલે કે વાનગીઓનો રસથાળ લઈને. આજે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આપણા જ નિયમિત શ્રોતા મિત્ર ઇન્દિરાબેન અનડકટ. નમસ્કાર ઇન્દિરાબેન.
2: નમસ્તે કાનનજી. નમસ્તે શ્રોતા મિત્રો.
1: ઇન્દિરાબેન, આજે આપણી સમક્ષ એવી વાનગીઓ પીરસવાના છે કે જે સમયાંતરે ભૂલાતી જાય છે, એટલે વાનગીઓની મજા માણતા માણતા આપણે ઇન્દિરાબેન સાથે વાતો પણ કરીશું. તો ઇન્દિરાબેન, થોડું તમારા વિશે જણાવો. હાલ તમે શું કરો છો?
2: હાલમાં હું હાઉસવાઈફ છું.
1: જી.
2: અને હવે તો મારા નાના નાના બાળકો છે, ગ્રાન્ડસન ગ્રાન્ડડોટર.
1: અચ્છા, બરોબર.
2: એઓને અભ્યાસમાં પણ થોડી મદદ કરું છું. અને મારી ડોટર ઇન લો છે, એને બધી વાનગીઓ જૂની ના આવડતી એ શીખવાડું છું.
1: અચ્છા.
2: આમ નિવૃત્ત છું.
1: અચ્છા, બરોબર. તો આજે તમે એવી વાનગીઓ લઈને આવ્યા છો કે જે ધીમે ધીમે આપણા રસોડામાંથી દૂર થતી ગઈ છે, લુપ્ત થતી ગઈ છે. તો સૌથી પહેલી વાનગી કઈ છે?
2: પહેલી વાનગી છે ખાટી કણી.
1: ખાટી કણી શું છે?
2: એટલે સિઝનમાં ચોખા આવતા હોય બહેનોને,
1: જી,
2: ત્યારે તેઓ ચારીને સમા કરે છે ત્યારે જે કણી વધે એને સાફ સૂફ કરી અને જો સરસ રીતે રાખી દેવામાં આવે તેલ લગાવીને, તો એમાંથી પણ ખાટી કણી બની જતી હોય છે અને એક સુંદર પૌષ્ટિક વાનગી બને છે જે અમારા વડીલો બનાવતા.
1: અચ્છા, કઈ રીતે બનાવે?
2: એમાં બેનો સામગ્રી લખવા માટે પેનની તમારી નોટબુક તૈયાર રાખો. સામગ્રી છે: એક વાટકો ચોખાની કણી, 100 ગ્રામ તેલ વઘાર માટે,
1: જી,
2: એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો ખાટી ને ખાટી છાશ, બંનેમાંથી એક પણ વિકલ્પ ચાલે. ત્યારબાદ 5 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 8 થી 10 પાન લીલા પાન, સૂકા પાન, ગમે લીમડાના પાન. ત્યારબાદ 4-3-4 લવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ 2-3 રાખવાની, એ પણ વઘારમાં મૂકી શકાય છે. હિંગની ચપટી સાથે 2-3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી ધાણા જીરા પાવડર, પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. કોઈ જરા સખાર ખાતું હોય છે અને કોઈને થોડું નિમક ઓછું જોઈએ તો એ પ્રમાણે બધું તૈયાર રાખવું.
1: બરાબર.
2: હવે રીત બતાવું છું આનંદબેન.
1: જી.
2: ખાટી કણી બનાવવા માટે ગેસને ચાલુ કરી પેન ઉપર 100 ગ્રામ જેટલું તેલ વઘાર માટે મૂકો. હવે તેમાં અડદની દાળ છે એને 1 ચમચી નાખી અને ગુલાબી સાતડી લેવાની. ત્યારબાદ જીરું, સુકલ મરચાં, લવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ, હિંગની ચપટી, લીમડાના પાન બધું જ નાખી અને એકદમ વઘાર આવી જાય એટલે જે આપણે ચોખાની કણીનો વાટકો લીધો છે માપનો,
1: બરાબર,
2: એટલું જ પાણી 1.5 વાટકા લેવાનું, નાનું મોટું માપને. હવે આ પાણી આપણે કરીએ વઘાર, પછી તેમાં મરચું, ધાણા જીરું લખાવ્યા મુજબ પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને પછી આંધણને ઉકળવા દેવાનું ઢાંકણ ઢાંકી. હવે જ્યારે આંધણ ખૂબ ઉકળી જાય એટલે એમાં ચોખાની કણી 2-3 પાણીએ ધોઈ અને એમાં ઓળી દેવાની.
1: બરાબર.
2: હવે 15-20 મિનિટ મધ્યમ તાપે ચોખાની કણી ચડવા દેવાની અને ત્યારબાદ આપણને એમ લાગે કે હવે દાણો થોડો ગળે ગળતો જાય છે અને પાણી ઓછું થાય એટલે જે આપણે ખાટું દહીં લીધું હોય તો એ ખાટું દહીં 1 વાટકો જીરીને અથવા તો 1.5 વાટકો છાશ હોય ખાટી છાશ અંદર ઉમેરી દેવી. ફરી થોડા ધીમા તાપે કણીને ચડવા દેવાની. ચમચેથી થોડું હલાવી દેવાનું હળવા હાથે અને ધીમા તાપે ચડે એટલે આપણને એમ થાય કે જ્યારે હવે થોડું પાણી સસડી ગયું છે ત્યારે લોઢી ઉપર જૂની લોઢી હોય ખાસ કરીને બેનો રાખવાની.
1: બરાબર.
2: એટલે જૂની લોઢીનો ઉપયોગ થાય અને નવી લોઢી બગડે નહીં. એટલે ગેસ ઉપર જૂની લોઢી મૂકીને બિલકુલ ધીમો તાપ કરી અને આપણા પેનને તેના પર રાખી દેવાનું.
1: બરાબર.
2: 10-15 મિનિટ થશે એટલે કણી એકદમ સરસ વિસમી જશે.
1: સરસ.
2: અને જો કોઈને સ્વાદ મુજબ કોથમીર, ઝીણી અને મરચાંનો પસંદગી હોય તો એ પણ નાખી શકાય છે અને આપણી સ્વાદિષ્ટ કણી તૈયાર.
1: વાહ, ખૂબ સરસ.
2: અને કાનનબેન, એકાનો એક પણ એકામ છે કે આપણે બેનો સાતમ રહેતી હોય છે ઠંડી સાતમ,
1: હા હા હા,
2: તો ફાગણ મહિનામાં ફૂલડા સાતમ આવે છે, અને શ્રાવણ મહિનામાં નાની સાતમ અને મોટી સાતમ આવે. તો તમે આ ગરમ કણી તો ખાઈ શકો છો, પણ એવા દિવસોમાં જો બહેનોને બીજે દિવસે સવારે જમવામાં બપોરે આનો ઉપયોગ કરવો હોય તો તે જમવામાં પણ થેપલા પૂરી ને દહીં સાથે આ કણીનો
1: ઉપયોગ કરી,
2: અને પાપડ સ્વાદ મુજબ જેને ભાવતો હોય ચોખાનો, મગનો, કેળદનો ખાઈ શકે,
1: ખાઈ શકે છે.
2: એટલે વાનગી તૈયાર
1: છે બહેનો છે, અને એક સરસ હાથવગી વાનગી મળી હશે કે ચોખાની કણીમાંથી પણ આવી સરસ વાનગી છે તૈયાર કરી શકે. તો ઇન્દિરાબેન હવે પછીની વાનગી કઈ છે?
2: હવે બીજી વાનગી બહેનોને તીખું ખાશે તો મીઠી વસ્તુ તો યાદ આવવાની છે
1: જી.
2: અને આપણા સહયર કાર્યક્રમમાં એકાએક આપણી સંસ્કૃતિ, જે ભૂલાતી સંસ્કૃતિ છે
1: જી,
2: એને ઉજાગર કરવાનો પ્રયત્ન બહુ સરસ બન્યો છે
1: જી. થેન્ક યુ.
2: એટલે ભૂલાતી વાનગીઓ બહેનોને યાદ કરીને આપીએ એટલે આજની જે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ખોરાક મળે બાળકોને, અને બહારના ખર્ચા પણ ન લાગે.
1: બરાબર.
2: તો બીજી મીઠાઈ છે સેવદર.
1: સેવ?
2: સેવદર.
1: સેવદર?
2: હા, દર.
1: દર?
2: સેવદર.
1: વાહ વાહ.
2: એટલે આ થોડો જાડો બને છે એટલે એને સેવદર કહેવામાં છે. આ વાનગી 20-25 દિવસ સુધી બગડતી નથી.
1: ઓહો.
2: અને બને છે એટલી સ્વાદિષ્ટ કે કાનનબેન આપણને અવારનવાર બનાવવાનું મન પણ થાય.
1: વાહ. એટલે કદાચ 20-25 દિવસ નથી બગડતી, તો ક્યારેક આપણે બહારગામ જવું હોય તો પણ સાથે લઈ જઈ શકાય એવી વાનગી થાય. બરાબર ને જી. તો કઈ સામગ્રી જોશે?
2: સામગ્રીમાં બેનો 2 વાટકી ચાલુ ઘઉંનો રોટલીનો લોટ લેવાનો, 2 વાટકા. 1 વાટકો કરકરો લોટ, ભાખરીનો હોય કે પછી દાપસીનો હોય તે પણ ચાલે. અને 1 વાટકો ચણાનો ઝીણો લોટ. 4 લોટ એક જ સરખું માપ લેવાનું. અને આ લોટ બનશે ને ત્યાં સુધી 1 માપે 500 ગ્રામ લોટ થશે.
1: બરાબર.
2: એટલે બેનો એક વખત બનાવી જોઈએ થોડું માપ લઈને, પછી કુટુંબ આ 4-5 વ્યક્તિઓને થાય એટલી વાનગી છે. અને પછી વધારે માપ લેવું હોય તો કોઈ બી મોટું માપ લઈને એના પ્રમાણે ખાંડનું માપ લેવાનું. એટલે આમાં 500 ગ્રામ ખાંડ જોશે.
1: બરાબર.
2: 500-600 ગ્રામ ઘી લેવાનું. 1 મોટું જાયફળ અને નાની ઇલાયચી, એટલે થોડી સુગંધિત આવે છે, એટલે ઇલાયચી પાવડર, 1 જાયફળ, આ બધાની વસ્તુ સાથે રાખવાની. અને જાયફળ અને ઇલચીનો ભૂકો કરીને 1 વાટકીમાં રાખી દેવાનો. 4 લોટને ચારી અને 1 થાળામાં ભેગો કરો. ત્યારબાદ 1 કપ ઘીનું મોણ નાખવાનું ગરમ કરી, અને 1 પેનમાં, તપેલીમાં કે પેનમાં કોઈમાં, 1 ગરમ પાણી 1 લોટો કરી લેવું. અને આ ગરમ પાણીથી થોડો થોડો લોટ બાંધી અને મુઠિયા નાના નાના વાળી દેવાના, એટલે ઢીલા ન બને એ ખાસ જોવાનું.
1: બરાબર.
2: હવે આ તળેલા આ મુઠિયા છે એને એક ગેસ ઉપર 1 પેનમાં ઘી મૂકી અને ધીમા તાપે તળી લેવા. આમાં તેલ લે તો પણ ચાલે છે, પણ તો પછી 150 ગ્રામ ઘી રાખવું પડશે. કોઈને સગવડતા ન હોય તો તે ટાઈમે 500 ગ્રામ તેલ પણ લઈ શકે.
1: બરાબર.
2: પછી ધીમે ધીમે તાંબે મુઠિયા બદામી કલરના તળી અને એ નીચે ઉતારી લેવા, પછી ના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાના. અને આ મિશ્રણ જે છે ને કરકરું નહીં રહેવા દેવાનું, ઝીણું કરી દેવાનું.
1: બરાબર.
2: હવે એક ગેસ ઉપર 1 પેનમાં 500 ગ્રામ ખાંડનું જે માપ લીધું છે એમાં 2 કપ જેવું પાણી તપેલીમાં નાખી અને ખાંડ ઉમેરવી, અને મધ્યમ તાપે ચાસણી લેતું જવાનું. ચાસણી નવાનવા જોવાનું, શરૂઆતમાં પાણી જેવી કે 2 તારી 3 તારી એવી નથી દેવાની.
1: અચ્છા.
2: ચાસણી જ્યારે આપણે ટીપું નાખીએ અને સાકર જામે,
1: હા,
2: એટલે એ સાકર જામેલી ચાસણીમાં આપણો ભૂકો જે બનાવેલો છે એમાં નાખી દેવાનો, અને એ મિશ્રણને હલાવી અને જાયફળ ઇલચી પાવડર પણ ઉમેરી દેવાના.
1: બરાબર.
2: હવે જે આપણે તળવામાં ઘી લીધું હતું એ ઘીને ઉપરથી આછરું થઈ જાય એટલે એમાં 1 વાટકો ઘી ઉમેરી દેવું આ મિશ્રણમાં જ.
1: બરાબર.
2: ખૂબ સરસ તળાવી નીચે ઉતારી અને એક નાની એવી ચોકી, કારણ કે 500 ગ્રામ છે એટલે કંઈ બહુ મોટું વાસણ ના જોઈએ.
1: બરાબર.
2: એટલે એને પાછો દર કરવો છે, એટલે કા નાની થાળી કે નાની ચોકીમાં ઘી લગાવી અને આ મિશ્રણને પાથરી એકદમ સમથળ અને વાટકેથી ખૂબ દાબી દેવાનું. અને આમાં થોડું ઠંડુ થાય પછી પીસ કરવાના.
1: અચ્છા.
2: અને પીસ કરી અને પછી ઠંડા થાય એટલે એરટાઈટમાં
1: મૂકી દેવાની,
2: અને આપણી વાનગી સેવદર તૈયાર છે.
1: વાહ. ઇન્દિરાબેન, આ સાંભળતા મને એક પ્રશ્ન એ થાય કે ચાસણીમાં આપણે દળ નાખીએ પછી કેટલો વખત રાખી મૂકવું પડે એને?
2: ચાસણી તો જ્યારે આપણું પતાસું થાય ને ખાંડમાં, તૈયાર જેમાં આપણું મિશ્રણ લોટનું નાખવાનું,
1: પછી
2: ઘી હલાવી દઈએ અને ઘી નાખી દેવાનું એટલે થોડુંક ઢીલું થશે.
1: બરોબર.
2: અને એ ઘી તમે વધારે પણ નાખી શકો અને નીચે ચોકીમાં કે થાળીમાં લગાવી અને પછી આ મિશ્રણ પાથરી દેવાનું.
1: તરત જ પાથરી દેવાનું?
2: હા તરત જ. અને તેલ દર છે એ દર થઈ જ જશે. વાટકેથી થાબડી દેવાનો અને પછી થોડો ઠંડો થાય એટલે પીસ કરવાનો, નહીં તો થોડુંક ઉપડી જાય. એટલે આ સાતમ આઠમ ઉપર પણ આ વાનગી ફાફડા ને હા ગાંઠિયા સાથે બહુ
1: સરસ લાગે છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે ઘણા લાંબા સમય સુધી એ સાચવી શકાય છે, તો ઘરે મહેમાનો આવવાના હોય ને આપણે બનાવીને રાખી દીધી હોય તો પણ ચાલે, એક સરસ વાનગી આપણને મળી જાય. વાહ, ખૂબ સરસ. ઇન્દિરાબેન, તમે અહીંયા આવ્યા છો તો હવે અમને એ પણ પૂછવાનું મન થાય કે તમે બહુ જૂના શ્રોતા છો, અમારા નિયમિત શ્રોતા અને નિયમિત પત્રમિત્ર એવું કહીએ તો ચાલે. લગભગ ક્યારથી આકાશવાણી રાજકોટ સાથે તમારો સંબંધ બંધાયો, કંઈ યાદ ખરું?
2: અમારે જો કે હું બિલકુલ નાની હતી, 7-8 વર્ષની, ત્યાંથી કન્ટિન્યુ રેડિયો તો સાંભળતી જ. અને અમે ખાસ રેડિયો મિત્ર એટલા માટે છીએ કે કોઈ પણ કાર્યક્રમ સવારના 6 વાગે હોય, ચાલુ થાય આપણો ન્યૂઝથી,
1: બરાબર,
2: તો ત્યાંથી રાતમાં ન્યૂઝ પૂરા થાય ત્યાં સુધી સાંભળવાનો.
1: ખૂબ સરસ. એટલે એક સાથીદાર ના સ્વરૂપમાં રેડિયો અને આકાશવાણી રાજકોટ છે. બરોબર
2: બરોબર છે. અને ફોનિંગ જેવા કાર્યક્રમ આવતા હોય રાતના 10-11 તો ટેરેસ ઉપર જઈને શાંતિથી અને મજા માણવાની, એકલતા લાગતી જ નથી.
1: હા એ વાત સાચી. એટલે રેડિયો જો આપણી સાથે હોય ને તો આપણને ક્યાંય પણ, ભલે ઘરમાં જ નહીં પણ ઘરની બહાર પણ આપણે રેડિયો લઈ જઈ શકીએ, તો ત્યાં પણ આપણને ક્યાંય એકલતા છે એ લાગે નહીં.
2: આના દ્વારા રેડિયો મિત્રો પણ ઘણા મળ્યા છે.
1: જી, ખૂબ સરસ. તો ઇન્દિરાબેન આગળ વધીએ અને નવી વાનગીની વાત કરીએ. હવેની વાનગી કઈ છે?
2: હવે આપણી વાનગી છે તનમન્યુ.
1: અરે તમે બધા નામ કઈક અલગ અલગ ગોત્યા રહ્યા છો વાનગી.
2: એટલે બેનો ખૂબ મજા આવે ને. સામગ્રીમાં 1 વાટકો બાજરાનો લોટ, ચાલુ આપણે રોટલાનો હોય એ જ લેવાનો, 1/2 ચમચી પાપડીઓ ખારો એટલે ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 4-5 તીખા મરચા અને મોરા મરચા સાથે ગમે ચાર છે, અને 1 ટુકડો આદુ.
1: બરોબર.
2: હવે બનાવવાની રીત, તપેલીમાં જે વાટકાનો લોટ લીધો છે એટલું જ પાણી લેવાનું.
1: અચ્છા.
2: અને એને પાણી ગરમ કરવાનું, પાણી ઉકળે એટલે તેમાં પાપડીઓ ખારો, પ્રમાણસર મીઠું અને ચપટી જીરું હાથમાં મસળી અને એમાં નાખવાનું.
1: બરાબર.
2: અને ઉકળવાનું ચાલુ થાય એટલે પછી તેમાં લોટને આપણે ઓરી દેવાનો અને મરચું જે આદુનો પેસ્ટ છે એ પણ એમાં નાખી દેવાનો, 2-4 ખાડા પાડીને ઢાંકણી ઢાંકી અને થોડી વાર મધ્યમ તાપે રેવા દેવાનું.
1: બરાબર.
2: હવે એમ થાય કે ખાડામાં પાણી નથી દેખાતું એટલે ચમચો કે વેલણ દ્વારા લોટને હલાવી દેવાનો. હવે બેનો જો થોડી વાર પાછો ધીમા તાપે કે લોઢી ઉપર રાખીને આ તનમનિયાને ચડવા દેવાનું. હવે એમ થાય કે બરોબર થઈ ગયું છે એ જોઈ લેવાનું અને ત્યારબાદ 2 ચમચી કે 3 ચમચી તેલમાં બાઉલમાં મૂકી અને તનમનિયાને કાઢી લેશો અને ગરમા ગરમ બાળકોને પીરશો.
1: વાહ.
2: અને કદાચ વધે કોઈ થોડું ઘણું તો એમાંથી પાપડ બનાવી શકાય છે.
1: અચ્છા. એટલે પાપડ બનાવવા માટે ખાસ ધારો કે ઉપયોગ કરવો હોય તો પણ એવું થઈ શકે ને?
2: બંને થઈ શકે.
1: વાહ. એટલે બાજરાના લોટના પાપડ એ પહેલી વખત સાંભળવા મળે.
2: હા તો એ પણ મળે બહુ અને નરમા છે પાછા.
1: હા પણ બહુ સરસ વાનગી છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતી વાનગી.
2: હા અને ભાવે છે પણ એવી.
1: હા. અને બાળકો પેલા બહારના પેકેટ ફૂડ ખાય અથવા પેલું રેડી ટુ કુક ને રેડી ટુ ઈટ જે આવે છે પેકેટ બધા, તો એ ખાય એના કરતા ઘરમાંથી જ આપણે આવો સરસ ખોરાક તૈયાર કરીને આપીએ તો એનાથી એમને પણ ફાયદો થાય છે.
2: અને કનનબેન, આજકાલ છે ને જંક ફૂડ માટે બહુ બધા ડોક્ટર લોકો પણ એમ કે છે કે અમારા બાળકોને ખરેખર ઝેર જ છે.
1: હા.
2: અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. અમારા બાળકો પણ ખાય છે પણ હવે બિલકુલ ઓછું કરતા જાય છે અમે પણ.
1: હા પણ બાળકોને સાથે સમજાવટથી કામ લેવું પડે, આપણે એને વિકલ્પો આપવા પડે તો એમાંથી દૂર થાય એના જેવું છે.
2: અને આ ફૂડથી પાછું બોડી વધે છે બાળકોનું અને આનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી
1: નથી. થતી, વાત સાચી છે. એટલે પૌષ્ટિક ખોરાક છે અને એનાથી એ લોકોની જે તંદુરસ્તી છે એને કોઈ નુકસાન નથી થતું એ આપણે જોઈ શકીએ છીએ.
2: જળવાઈ રહે છે.
1: જળવાઈ રહે છે. વાહ, ખૂબ સરસ. અને હવે આવી તીખી વાનગી પછી હવે કઈ વાનગી તમે?
2: ફરી એક મીઠી વાનગી. તરદારી. તો આના માટે સામગ્રી જોઈશે. 1 વાટકો ઓરમાનું ફાળા હોય નથી, ઝીણા ફાળા જોશે.
1: અચ્છા.
2: એટલે જો ઓરમાના ફાળા ઘરમાં પડ્યા હોય તો તેને મિક્સરમાં પીસી લેવાના થોડા.
1: અચ્છા.
2: 2 આટા. અને ઝીણી કણી પડી, તલ જેવડી કણી પડવી જોઈએ.
1: બરોબર.
2: અને પછી ચારી અને એ કણી આપણે 1 વાટકો ભરીને લેવાની. એ જેટલી કણી લીધી છે એટલો જ ગોળ લેવાનો, પણ થોડો ઓછેરો ખમણી લેવાનો, થોડોક ચપુથી છીણીને રાખવાનો તૈયાર.
1: બરોબર.
2: એક જાયફળ, 200-250 ગ્રામ ઘી, અને ત્યારબાદ 1 ચમચી વરિયાળી પાવડર, અને 25 ગ્રામ જેવું ટોપરાનું ઝીણું ખમણ, નાયલોન ખમણ.
1: બરોબર.
2: હવે બનાવવાની રીત જોઈએ. જે

0: થાળા છે તરધારીના, એને એક થાળામાં લઈ અને 50 ગ્રામ જેવું ઘી નાખી અને મોણ આપી દેવાનું. અને ત્યારબાદ ગેસ ચાલુ કરી અને નોનસ્ટિકમાં કે કોઈ બી તમે જાડું લોયું હોય એમાં થાળાને થોડા બદામી કલરના ઘી મૂકીને શેકી દેવા.
1: બરાબર.
0: કે એકાદા કપ જેટલું ઘી નાખવાનું,
1: એટલે મોણ પણ આપવાનું,
0: મોણ થોડું આપવાનું
1: અને ઘી મૂકીને શેકવા.
0: એકાદા કપ જેટલું, બહુ લસલસતા નહીં પણ થોડા કોરા કોરા. થાળા શેકાઈ જાય એટલે ગોળ છે આપણે લીધેલો ઝીણો ખમણ સેજ જ ઓછેરો લેવાનો કણીથી, અને એને અંદર 3 થી 3.5 ગણું પાણી નાખવાનું ગોળમાં.
1: અચ્છા.
0: અને ત્યારબાદ પાણી થઈ જાય ગોળનું એટલે એને ગાળી કરી અને એક તપેલામાં ગેસ ઉપર મૂકવાનું. પછી પાણી આંધણ ઉકળે એટલે જે આપણી કણી છે તરધારીની એમાં ઓળી દેવાની.
1: અચ્છા.
0: અને ઢાંકણું ઢાંકી મધ્યમ તાપે એને ચડવા દેવાનું આ મિશ્રણ. તો ચમચાથી થોડું હલાવી દેવાનું, એક સરખું થઈ જાય એમ. 15 થી 20 મિનિટ સુધી ચડશે એટલે દાણો થોડો ગળેલો લાગશે. જો ન ગળ્યો તો ફરી ચડવા દેવાનો. અને ત્યારબાદ આપણે જે વધુ ઘી છે આપણી પાસે 150-200 ગ્રામ જેવું, એ ઘી એમાં ઉમેરી દેવાનું.
1: અચ્છા.
0: પછી તપેલામાં સેજ આંટો ફેરવી ઘીનો અને ફરી પાછા આપણે ધીમા તાપે તરધારીને ચડવા દેવાની. હવે થોડી વાર ચડશે એટલે આપણને ઘી જ્યારે છૂટું પડવા માંડે અને ગોળનું પાણી શોષાઈ જાય એટલે ફરી એક લોઢી લઈ ગરમ લોઢી ઉપર આ તપેલું રાખી દેવાનું.
1: બરોબર.
0: અને એનાથી શું ફાયદો થાય છે કે કોઈ વસ્તુ બેસતી નથી.
1: હા બરોબર.
0: અને તાપ પણ ખોટો બગડતો નથી,
1: ન બગડે.
0: અને બિલકુલ ધીમા તાપે આપણે ડાબી બાજુ એનું ગેસનું બટન કરી અને બિલકુલ ધીમો તાપ અને 10-15 મિનિટ ચડે એટલે પાછી આ તરધારી એકદમ વિસમી જશે અને ઘી બિલકુલ છૂટું પડશે. એમાં જાયફળ પાવડર ઉમેરી દો અને એક થોડા હળવા હાથે હલાવી દો. હવે આ જે મિશ્રણ છે એને અંદાજ થાય કે ચડી ગયું છે, વિસમી ગઈ છે તરધારી એટલે એક થાળી, મોટા થાળામાં તો આપણે નાખી દેશું. આના પીસીસ છે એ બહુ જાડા નહીં, માપે મધ્યમ રાખવાના, પાતળા એના ને જાડાઈ નહીં. અને પછી આ મિશ્રણને એક વાટકાથી પાથરી દેવાનું સરસ એક સરખું.
1: બરાબર.
0: અને થોડું ઠંડુ થાય એટલે એના પીસીસ કરી દેવાના.
1: બરાબર.
0: અને મહેમાન આવે અને કોઈ બનાવ્યું હોય ને તમે તાત્કાલિક કરો તો એ પણ 1/2 કલાકમાં બહારથી કોઈ જે તે આઈટમ લાવી નથી પડતી.
1: હા બરોબર છે.
0: અને આપણે આપણા ગુજરાતી ફૂડ તો એકદમ પરફેક્ટ ફૂડ છે. દાળ ભાત શાક છે તે તરધારી પીસી શકાય
1: છે.
0: બાળકોને તમે દો એટલે ગોળમાંથી આયર્ન મળે.
1: હા ચોક્કસ.
0: અને બાળકો આમ નથી ખાતા ત્યારબાદ ગોળ, તો આ વાનગી દ્વારા એને
1: ગોળ. હા. અને ખાંડનું પ્રમાણ આપણે ત્યાં વધી ગયું છે એને બદલે આપણે ગોળમાં કોઈ વાનગી બનાવીએ તો એ વધારે સારું
0: રહે. ખાસે.
1: અને હવે પછીની વાનગી છે,
0: હવે કાનંદી હવેની જે વાનગી છે ને એ ઝારની છે.
1: હા.
0: અને એનું ઠુમરી બને છે.
1: હા હા.
0: તો સામગ્રી લઈએ આપણે. એક મોટો વાટકો ઝારનો લેવાનો, સાથે પ્રમાણસર મીઠું, ખાટું દહીં અથવા તો ખાટી 1.5 વાટકા છાશ.
1: બરાબર.
0: હવે આ ચાર છે ને 2-3 પાણીએ ધોઈ અને એને તડકે સૂકવી દેવાની.
1: ઇન્દિરાબેન વચ્ચે એક જ મિનિટ અટકાવું. ઝાર 2 કઈક પ્રકારની આવતી હોય,
0: સફેદ ઝાર.
1: અચ્છા. હા સફેદ ઝાર લેવાની.
0: આમ તો કોઈ પાસે કદાચ ન હોય ને લાલ ઝાર આવે ને એને છે ને તો પણ વાંધો નહીં આવે.
1: બરોબર.
0: કારણ કે પોષણ તત્વો તે બધામાં સરખું જ હોય છે.
1: અચ્છા.
0: એટલે કદાચ ન મળે ને ક્યારેક ન હોય ને ખાવું જ હોય તો આ ઝાર લાલ ઝાર પણ ચાલે છે.
1: અચ્છા બરોબર.
0: પછી આ 2-3 પાણી ઝાર ધોઈ ને તડકે સૂકવી દેવાની. એમ લાગે કે હવે આછેરી સુકાઈ ગઈ છે ને આ મીન્સ એમ થોડી જ ભીની છે ત્યારે એનું એક સૂકા કપડામાં પોટલું વાળી દેવાનું.
1: એટલે આ સૂકવવા માટે લગભગ દિવસ આખો દેવો પડશે?
0: ના એટલું બધું નહીં, 2-3 કલાકમાં થઈ જશે. તડકે સૂકે એટલે 1.5-2 કલાકમાં કેમ થઈ જ જાય.
1: બરાબર.
0: અને પછી થોડી ભીની હોય ને ત્યારે આપણે એક પોટલું વાળી લેવાનું એનું નાના કપડામાં અને 15-20 મિનિટ રેવા દેવાની. અને પેલાના સમયમાં તો મેં ખાંડણીઓ અને સાંભેલું રાખતા.
1: હા.
0: તો એ આપણા પૂર્વજોની જ વાનગી છે એટલે અમારા સમયમાં તમારા દાદી સાસુ છે ને એ ખમણ ખાંડણીઓનો જ ઉપયોગ કરતા.
1: બરાબર.
0: પણ હવેના બહેનોને મિક્સર મળી ગયું છે
1: એટલે કદાચ એવું બને કે નવી પેઢીએ ખાંડણીયું ને સાંભળેલું જોયા નહીં, નામે નહીં સાંભળ્યા હોય એવું પણ બને.
0: જી. અમે તો બધું જોયું પણ છે.
1: અચ્છા વાહ.
0: એટલે પછી આ ઝાડને આપણે મિક્સરમાં 2 આટા

0: અચ્છા
1: અને ચોખા ખાતા હોય તો ચોખા પાવાડકી નાખી શકાય છે આમાં ચોખાની કણી.
0: અચ્છા,
1: પણ જે બેનનો ચોખા ન ખાતી હોય એને બે દિવસે ભાત ખાવાનું મન થાય કે એવું એમ થાય કે કંઈ ખાવું છે,
0: હા બરોબર,
1: તો આ વાનગીનો ઉપયોગ કરી શકે ને, ગરમા ગરમ ખાઈ શકાય છે. પછી તપેલામાં પાણી ઉકળે આંધણ, એટલે એમાં જાર આપણે ધોયેલી તો છે જ,
0: હા,
1: હવે એ કણકી ઓરી દેવાની અને ઢાંકણું ઢાંકી અને મધ્યમ તાપે ચડવા દેવાનું.
0: બરોબર,
1: કણી એમ થાય કે 15-20 મિનિટ પછી કણી જોવાની કે ચડી ગઈ છે, અધકતરી થોડી પાણી, એટલે એમાં ખાટું દહીં ઝેરીને અથવા તો 1.5 વાટકા છાશ
0: બરોબર
1: એમાં નાખી આપણે મિશ્રણમાં પણ નાખીને હલાવ્યાનો હળવા હાથે, કારણ કે કણી તૂટવી ન જોઈએ.
0: હા,
1: અને આની સાથે તમે ચોખા ખાતા હો ને બાધા ન હોય તો ચોખાની કણી પણ ઉમેરી શકો છો કરતી વખતે.
0: બરોબર,
1: એટલે બંને ચાલે છે. પછી એમ થાય કે હવે મિશ્રણ ચડવા આવ્યું છે ને છાશ ને બધું સપ્રમાણ ચડી ગયું છે, ત્યારે લોઢી પર પાછું આપ મિશ્રણને મૂકી દેવું અને બિલકુલ ધીમા તાપે 10-15 મિનિટ 20 મિનિટ જ્યાં સુધી પાણીનો ભાગ કે છાશનો ભાગ ન દેખાય ત્યાં સુધીને ચડવા દેવાનો. અને જે આપણને લાગે કે ભાઈ આ વિસમી ગયું છે એટલે પછી ગરમા ગરમ આ કોઈ બી શાક સાથે ખાઈ શકાય છે. હવે જે બહેનોને બીજે દિવસે ખાવું હોય તો એ છાશને દહીંનો ઉપયોગ કર્યો છે એટલે બે દિવસે બપોર સુધી બગડતું જ નથી. અને આ વાનગી બીજે દિવસે કોઈ મનગમતા શાક ઠંડુ કરી રાખવું હોય, ચણાનું છે કે બટેટાનું જે ભાવતું હોય, અને ગરમ ગરમ તમે કોઈ બી શાક સાથે ખાવ તો આ ઠુમરી બહુ સરસ લાગે છે.
0: આ બધી વાનગીઓ છે ને કદાચ એવી છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે,
1: બસ
0: તો ભાત ખાવાની ઘણા બધાને મનાઈ હોય છે અને આપણને ઓલી દાળ ભાત શાક રોટલી જમવાની ટેવ હોય ને તો ઘણાને ભાત ખાધા વિના સંતોષ નથી વળતો હતો, તો એ ભાતના વિકલ્પે આ બહુ સરસ રહે કે તમે રોજ ભાત ન ખાઓ અને સમયાંતરે અથવા એકાંતરે દિવસે આવું ઠુમર્યું કે તનમન્યું કે એવું કઈ ખાઈ લ્યો તો પણ ચાલે ને, વાંધો ના આવે એમ. વાહ, ખુબ સરસ. તો આગળ વધીએ, બોલો કઈ વાનગી હવે તમે પીરસવાના છો?
1: આપણે છેલ્લી વાનગી છે
0: જી
1: ખાટા ચણા.
0: હા
1: હા, આપણે મોટા ભાગે ગમે ત્યાં જોઈએ છીએ કે આપણે પોતાના ઘરમાં મોસ્ટ ઓફ જોવા મળે છે કે ચણાનું શાક કા સુકા ચણા કરવા મળે,
0: હા,
1: કોથમી મરચા છાંટીને સુકા વઘારીને કરે,
0: હા,
1: અને કા પછી થોડા રસાવાળા ચણા કરે.
0: બરોબર,
1: તો આ વાનગી છે અમારે આઈ 7-8માં બેનો 7 રહેતી હોય
0: જી,
1: તો રાતના ગરમ ગરમ ખાઈ શકે બાળકોને બધા, અને બીજે દિવસે પાછી રાખવું હોય તો બપોર સુધી કે સાંજ સુધી નથી બગડતા આ ખાટા ચણા. એટલે એટલા સરસ ખાટા ચણા બને છે કે બેનો પછી હર વખતે આ જ બનાવશે, બટેટાને શાકને બિલકુલ તે રીતે.
0: હા, એમાં પણ વિકલ્પ મળશે એમ.
1: તો સામગ્રી
0: બરાબર,
1: એક વાટકો સાદા ચણા, આપણા દેશી ચણા, નાના
0: દેશી ચણા,
1: મોટા કાબુલી નહીં
0: નહીં, હા,
1: એક વાટકો ચણા, એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો 2 વાટકા ખાટી છાશ ને ઘાટી છાશ, એક લસણનો ગાંઠિયો ફોડી લેવાનો, એટલે એમાંથી કડીઓ નીકળે એ વઘારમાં કામ આવે, અને લસણ વાળું મરચું, લસણ ખાતા હોય ને એને વધારે સ્વાદિષ્ટ લાગે છે.
0: બરાબર,
1: અને આમ બાળકોને બધું લસણ હિસાબે બધું તત્વ સારું મળે છે.
0: બરાબર,
1: ન ખાતા હોય તો ન નાખે પણ મોટે ભાગે એમ કે આમાં વધારે આ સારું લાગે. આમાં મરચાનો ઉપયોગ થોડોક વધારે કરવાનો, એટલે થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે. એટલે 3-3.5 ચમચી મરચા પાવડર, ધાણા જીરું, સુકલ જીરું,
0: બરાબર,
1: પ્રમાણસર મીઠું અને હળદર, અને તેલ લેવાનું 300 ગ્રામ જેવું, 250-300 ગ્રામ તેલ, અને થોડું કદાચ આપણે આજના સમયમાં ન ખાતા હોય કોઈ,
0: હા, તો ઓછું
1: ઓછું પણ ખાઈ શકાય, ડોક્ટરની મનાઈ હોય કે ભાઈ તેલ ઓછું ખાવાનું તો થોડું ઓછું નાખી શકાય. બાકી આમ વાટકો ચણા કરીએ ફૂલ 350-350 ગ્રામનો તો સામે 250 ગ્રામ જેવું તેલ જોઈએ છે.
0: અચ્છા,
1: બનાવવાની રીત બતાવું છું. ચણાને સવારથી પલાળી દેવાના, આપણે બનાવવા ત્યારે રાતથી પલાળી કે સવારે પલાળીએ, બપોરે બનાવીએ ત્યારે કુકરમાં મૂકી વખતે 2-3 પાણી એ ધોઈ ચણાને,
0: બરાબર,
1: અને બાફવા મૂકવાના એક તપેલીમાં, અને આમાં છે ને વિસળ થોડી પ્રમાણમાં વધારે વગાડવાની, 5-6 વિસળે થાય છે ચણા, ધીમો તાપે ખૂબ વાર રાખવાનું,
0: હા,
1: એટલે ચણા એકદમ
0: બફાઈ
1: જાય, એટલે કદાચ ઘડા લોકો ખાઈ શકે.
0: હા,
1: પ્રોબ્લેમ દાંતનો હોય તો એ લોકો ચણા પોચા થાય તો ખાઈ શકે. ત્યારબાદ કુકર વિસમી જાય એટલે આપણે લસણની કળીઓ છે એના થોડાક ટુકડા કરીને રાખી દેવાના ઝીણા ઝીણા એક વાટકામાં, અને બીજી 1/2 લસણની કળીઓને ખરેલમાં લાલ મરચું, જીરું અને ધાણા જીરું અને મીઠું નાખીને પીસી દેવાનું, ચટણી બનાવી દેવાની. હવે એક પેનમાં તેલ મૂકી અને ગરમ થાય અને જે જોઈતા પ્રમાણમાં તેલ મૂકી દે.

0: લેવાનું, જે વધારે ખાતા હોય થોડું વધારે મૂકે, અને તેલ આવી જાય છે, જીરું આપણે થોડુંક મૂકી બે દાણાને જોવાનું કે આવી ગયું છે, એટલે લસણની કળીઓ એમાં તેલમાં નાખી દેવાની, અને ત્યારબાદ આ બાફેલા ચણા છે એ ચણામાં ચારી અને પછી આમાં વઘારમાં ઉમેરી દેવાના.
1: બરોબર.
0: ત્યારબાદ ધાણા, જીરું, લાલ મરચું, હળદર, મીઠું અને બધું નાખી અને પાણી અડધો ગ્લાસ નાખી દેવાનું. થોડી વાર ચણાને પાણીમાં ચડવા દેવાના, કારણ કે આપણે જો પેલા જ ખાટી છાશ કે દહીં નાખી દેશું ને તો ચણા કડક થઈ જશે. હવે થોડી વાર ખદખદે પાણીમાં, એટલે પછી એમાં કા દહીં અથવા તો છાશ કોઈ બી વસ્તુ હોય તે ઉપયોગમાં લઈ શકાય. આમાં નાખી અને લસણ વાળું મરચું છે એ પણ પાણીમાં કાલવી અને ઉમેરી દેવાનું ચણામાં, અને ફરી ઢાંકણ ઢાંકી અને ચણા થવા દેવાના. ખૂબ વાર ચણા ખદખદી જાય અને એમ થાય કે હવે પ્રમાણસર રસો રહ્યો, આપણે રાખવો એટલો રાખી શકાય પણ વધારે પડતું પાણી નહીં રહેવા દેવાનું. ત્યારે કોથમીર ને મરચા જેના પસંદ હોય તો એમાં નાખી શકે છે, અને પાછું થોડી વાર ચણવા દઈ અને ગેસ કરવાનો બંધ, અને આપણા ખાટા ચણા તૈયાર.
1: વાહ. એટલે શાકની બદલે ઘણી વખત ઉનાળામાં જો આપણને શાક ન મળતું હોય તો એવા સમયે આપણે શાકની બદલે આવા ખાટા ચણાનો ઉપયોગ કરીએ તો એક સરસ આપણને વિકલ્પ છે શાકને મળી શકે. બહુ સરસ વાત. તો ઇન્દિરાબેન, તમે ખાટું, ખારું, ગળ્યું એમ અનેક પ્રકારના સ્વાદની સફર અમને કરાવી. બહેનોને ચોક્કસપણે આ સફર ગમી હશે અને એ લોકો એનો અમલ પણ કરશે એવી આપણે ઈચ્છા રાખીએ. કાર્યક્રમમાં હાજર રહી અને આવી સરસ વાનગીઓનો રસથાળ પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: કાનનબેન, તમે પણ મને આ ચાન્સ આપ્યો
1: જી,
0: આ સ્ટુડિયોમાં આવીને બહેનોને સહયોગ કાર્યક્રમમાં ભાગીદાર બનાવી તો હું ખૂબ જ આપનો આભાર માનું છું.
1: જી નમસ્કાર.

કીર્તિ મિશ્રાને આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ. સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 800 અંક ઉછળ્યો. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોનો વડાઓ ભાગ લઈ રહ્યા છે. ભારતની અધ્યક્ષતામાં આ વર્ષની બેઠક સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ માટે નિર્માણ થીમ પર આધારિત છે. આ થીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માનવતા પ્રથમ અને લોક કેન્દ્રિત દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે શાંતિ અને સુરક્ષા વૈશ્વિક વ્યવસ્થાના મૂળમાં છે. તેમણે ભાર મૂક્યો હતો કે તાજેતરના સંઘર્ષોએ સંવાદ અને રાજદ્વારિતાના મહત્વને વધુ પ્રકાશિત કર્યું છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે જટિલ અને અનિશ્ચિત વિશ્વમાં સમાનતાની સિદ્ધાંતો અને સામાન્ય પરંતુ અલગ જવાબદારીઓને જાળવી રાખીને ચર્ચાઓ ટકાઉ વિકાસ તરફ દિશામાન થવી જોઈએ.
1: हमारी चर्चाओं का उद्देश्य ऐसा सतत विकास सुनिश्चित करना होना चाहिए जो समानता के सिद्धांतों तथा साझी लेकिन अलग अलग जिम्मेदारियों की भावना पर आधारित हो. तकनीकी प्रगति वैश्विक परिदृश्य को बदल रही है. इसका उपयोग सुशासन और समावेशी विकास के लिए प्रभावी रूप से किया जा सकता है. हाल के संघर्षों ने संवाद और कूटनीति के महत्व को और स्पष्ट किया है. आतंकवाद के खिलाफ सहयोग मजबूत करने पर सभी देशों की साझा सहमति है.
0: આ બેઠકમાં બ્રાઝિલ, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, સંયુક્ત આરબ અમીરાતના વિદેશ રાજ્યમંત્રી અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ લામુલા સહિત અન્ય લોકો હાજરી આપી રહ્યા છે. બેઠક દરમિયાન બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. શુક્રવારે અબુધાબીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સંયુક્ત આરબ અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાને મળશે ત્યારે ભારત અને યુએઈ તેમની મજબૂત ભાગીદારીને નવી ટોચે પહોંચાડશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના એક વર્ષ પછી થઈ રહી છે, જેમાં તાજેતરમાં આ વર્ષે જાન્યુઆરીમાં યુએઈના રાષ્ટ્રપતિની નવી દિલ્હીની મુલાકાતનો સમાવેશ થાય છે, જે છેલ્લા દાયકામાં શેખ મોહમ્મદની ભારતની 5મી યાત્રા હતી અને યુએઈના રાષ્ટ્રપતિ તરીકે તેમની 3જી સત્તાવાર મુલાકાત હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, હરિયાણા નિવાસી યશ યાદવ અને માંગીલાલના પુત્ર વિકાસ તરીકે થઈ છે. ચારેયની ગઈકાલે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓ જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ ધકારાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है। 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है।
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે। શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત 2 દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી। તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા। શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું, હાઇબ્રીડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે। દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે। ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે। શી જિનપિંગે કહ્યું, અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું। તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે, જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે। રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે। રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી। આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા। રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ। આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા। એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા। સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે। આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકાને સીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ AAS અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં। નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે। ભારતીય શેરબજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે। ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેરબજારે હકારાત્મક સ્વરૂપે લેતા મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો। નિફ્ટીમાં પણ 260 કરતાં વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે। અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ। સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો। અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક। કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો। અને શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 800 અંક ઉછાળો। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
3: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ।

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12 અને 2 મિનિટે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

હમણાં આપણે સાંભળી રહ્યા હતા કાતિલો કે કાતિલ ફિલ્મમાં લતા મંગેશકર અને મોહમ્મદ રફીને. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ 92.3 મેગાહર્ટ્ઝ પર. 5:30 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કબીરજીની રચના અને સ્વર આપ્યો હતો કલાકાર આશરા ભોંસલેએ. ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: સ્વસ્થ ભારત કા સપના અબ હોગા સાકાર, હર પરિવાર કો મિલેગા ઇલાજ કા અધિકાર.
2: આયુષ્માન ભારત યોજના, સબકા સાથ સબકા વિકાસ. હર ઘર મે ખુશહાલી આયે, સ્વાસ્થ્ય બને વિશ્વાસ.
1: અબ ચિંતા છોડીએ ઇલાજ કી, સરકાર હૈ આપકે સાથ. મુફ્ત ઇલાજ કી સુવિધા પાએ, બસ કરાએ પંજીકરણ આજ.
2: હર પરિવાર કો સ્વાસ્થ્ય કા અધિકાર, આયુષ્માન ભારત સબકા આધાર.
1: જલ્દી કરે, અંતિમ તિથિ 31 મઈ 2026. અધિક જાણકારી કે લિયે ડાયલ કરે 104.
2: આયુષ્માન ભારત, સ્વસ્થ જીવન સુરક્ષિત ભવિષ્ય.

આવતી કાલે તારીખ 15મી મે, એટલે કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. મિત્રો, આજે જો આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને કોઈ અજાણ્યો માણસ આવીને પૂછે કે તમે ક્યાં રહો છો, તમારું સરનામું શું છે, તો આપણે તરત જ ઘર નંબર, સોસાયટી કે શહેરનું નામ આપી દઈએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે આપણું સાચું સરનામું તો એ નામ પાછળ લાગતી અટક છે, અને એ અટક સાથે જોડાયેલો આપણો પરિવાર છે. આજે આ આખો સમય આપણે એવા લોકોના નામે કરીશું જેમના વગર આપણા સૌનું અસ્તિત્વ અધૂરું છે. યુવા મિત્રો, પરિવાર શબ્દ કાને પડતા જ મનમાં કેવી છબી ઉપસે? પેલો વર્ષો જૂનો ઘટાદાર વડલો જેની નીચે ગમે તેવો આકરો તડકો હોય તો એ ઠંડક જ મળે. સાહિત્યમાં બહુ જ સુંદર લખાયું છે કે પુસ્તકો તો જ્ઞાન આપે છે, પણ પરિવાર સંસ્કાર અને જીવવાની કળા બંને આપે છે. પરિવાર એ લાગણીઓનું વાવેતર અને વિશ્વાસની લણણી છે. વિચારો તો ખરા, જ્યારે આપણે આ દુનિયામાં પહેલા ડગલા માંડ્યા ત્યારે કોણે હાથ પકડ્યો હતો? જ્યારે આપણે પહેલી વાર નિષ્ફળ ગયા ત્યારે કોણે ખભો આપ્યો હતો? એ પરિવાર જ હતો. પરિવાર એટલે ફક્ત એક છત નીચે રહેતા 5-7 લોકો નહીં, પણ એ એક એવી સેફ્ટી નેટ છે કે તમે ગમે તેટલી ઊંચાઈએથી પડો એ તમને ઝીલી લેવા તૈયાર હોય છે. જ્યારે આખી દુનિયા તમારી સામે સવાલ કરે ત્યારે વગર સવાલે જે તમને સ્વીકારે એનું જ નામ છે પરિવાર. હવે વાત કરીએ એ પ્રેમની કે જે ક્યારે આઈ લવ યુ કહીને વર્ણવતો નથી, પણ ડગલે ને પગલે અનુભવાય છે. અરે આપણી મમ્મીની જ વાત કરી લો ને. સવારે તમે ઓફિસ કે કોલેજ જવા મોડા પડતા હો અને એ ગમે તેમ કરીને તમારા ડબ્બામાં ગરમા ગરમ થેપલા કે પરાઠા ભરી દે, એ વરાળમાં એનો મૂંગો પ્રેમ છુપાયેલો છે. પપ્પાની પેલી શિસ્તબદ્ધ શિખામણ ઉપરથી ભલે ને કઠણ લાગે, પણ અંદરથી તો એમાં હેતનો દરિયો જ હિલોડા લેતો હોય છે. અને મિત્રો, આજે આ મંચ પરથી હું મારા ઘરની એક બહુ જ ખાસ અને અંગત વાત તમારી સાથે શેર કરવા માંગુ છું કે અમારા ઘરે વર્ષોથી એક અતૂટ પરંપરા છે કે 10 મિનિટ બાળકો માટે, મતલબ કે ગમે તેટલું કામ હોય, ગમે એવો થાક લાગ્યો હોય, પણ રોજ રાત્રે અમે ત્રણેય બહેનો અમારા મમ્મી પપ્પા પાસે અચૂક બેસીએ છીએ. એ 10 થી 15 મિનિટમાં કોઈએ મોબાઈલ નહીં લેવાનો, કોઈ કામની ચિંતા નહીં, બસ મન ભરીને વાતો. અમે અમારા આખા દિવસની નાની નાની ખુશીઓ, મૂંઝવણો અને મસ્તી એમની સાથે વહેંચીએ છીએ. વિશ્વાસ કરજો, એ 10 મિનિટમાં આખા દિવસનો માનસિક બોજ ઉતરી જાય છે. જ્યારે મમ્મી પપ્પા આપણી વાતો સાંભળે છે ને, ત્યારે એવું લાગે છે કે દુનિયામાં ગમે તે થાય, આ બે લોકો તો હંમેશા મારી સાથે જ છે. જો તમારા ઘરે આવો કોઈ નિયમ ન હોય તો આજે જ શરૂ કરજો, ફક્ત 10 મિનિટ, પણ એ તમારા સંબંધોમાં અમૃત જેવું કામ કરશે. તો ચાલો આ લાગણીઓને શબ્દોમાં પરોવીને એક સુંદર મજાની કવિતામાં વર્ણવીએ. જ્યાં વગર કહીએ વાતો સમજાય છે એ પરિવાર છે, જ્યાં આંખના ખૂણા હરકથી ભરાય છે એ પરિવાર છે. લોહીના સંબંધો તો કુદરતની ભેટ છે, પણ જ્યાં મનના મન સાથે તાર જોડાય છે એ પરિવાર છે. થાકીને પાછા ફરીએ જ્યારે દુનિયાના મેળામાંથી, ત્યારે જ્યાં વિસામો મીઠો જણાય છે એ પરિવાર છે. પણ સાહેબ, જો પરિવારમાં ખાલી સીધી સાદી વાતો જ હોય તો કેવું કંટાળાજનક લાગે, નહીં? પરિવારની અસલી મજા તો એની ચટપટી વાતોમાં છે. બસ આપણા સૌના ઘરની ચટપટી વાતો સાંભળતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

0: તો મિત્રો, પરિવારની અંદર ભાઈ બહેનના ઝઘડા વગરનું ઘર એટલે કે ખાંડ વગર નીચા. રિમોટ માટે થતા એ વર્લ્ડ વોર અને મમ્મી આણે મારી પેન લઈ લીધી, મમ્મી આણે મારી બુકમાં લીટો કરી દીધો, અરે આ બધી ફરિયાદો અને એકબીજાના સિક્રેટ્સ પપ્પા સામે ખોલી દેવાની ધમકીઓ, આ બધું જ તો જીવનતા છે. ઝઘડો એ પણ પ્રેમની એક અભિવ્યક્તિ જ છે. જેની જોડે હક હોય એની જોડે જ ઝઘડો થાય ને. પણ સાંજ પડે એટલે બધું જ થાળે પડી જાય. અને પેલી રિસાવવાની અને મનાવવાની વાતો તો નિરાળી જ છે. પતિ પત્ની વચ્ચેની એ મીઠી તકરાર અને પછી પતિદેવ મનાવવા માટે પત્નીની ફેવરેટ પાણીપુરી કે પછી ચોકલેટ લઈ આવે ત્યારે જે સ્મિત રેલાય છે એ દુનિયામાં સૌથી મોંઘું ઘરેણું છે. અને દાદા દાદીને તો કઈ રીતે ભૂલી શકાય? દાદા દાદી વચ્ચેની નોકજોક જોઈ છે ક્યારે? 80 વર્ષે પણ દાદી કહેશે તમને તો કઈ ખબર નથી પડતી, અને દાદા હસીને કહેશે તારા વગર તો ખબર પડે જ છે કોને. માફી માંગવી અને માફી આપી દેવી આ બે સ્તંભો પર જ સુખી પરિવાર ટકેલો છે. જે ઘરે આ કળા શીખી લીધી એ ઘર ક્યારેય તૂટતું નથી. મિત્રો, આજનો સમય ભલે ને બદલાયો હોય, લોકો વિભક્ત કુટુંબ તરફ વળવા માંડ્યા છે, પણ જે મજા સંયુક્ત પરિવારમાં છે એ બીજે ક્યાંય નથી. વડીલોના અનુભવની પોટલી અને બાળકોનો કલરવ જ્યારે એક જ છત નીચે ભેગા થાય ને ત્યારે એ ઘર સ્વર્ગ બની જાય છે. યાદ રાખજો મિત્રો, દિવાલ ઈંટોથી બને છે પણ ઘર માણસોથી બને છે. ઓફિસમાં તમારી જગ્યા બીજા લઈ શકે છે પણ ઘરમાં તમારી જગ્યા કોઈ જ નહીં લઈ શકે. ગમે તેટલી મુસીબતો આવે, જો ઘરની છત મજબૂત હોય અને પરિવારના સભ્યોના હાથ એકબીજાના હાથમાં હોય તો દુનિયાની કોઈ જ તાકાત તમને તોડી શકતી નથી. મિત્રો, પરિવાર વિશે મેં તો તમને ઘણી બધી માહિતી આપી દીધી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ નિમિત્તે આપણી વચ્ચે હાજર છે ખનક પરમાર. તો ચાલો સાંભળીએ ખનક પરમારની ટોકને.
1: નમસ્તે યુવા મિત્રો, હું ખનક પરમાર આજે વિશ્વ પરિવાર દિવસ નિમિત્તે આપ સમક્ષ મારા વિચાર રજૂ કરું છું. જો મારે પરિપૂર્ણતા શબ્દનું વર્ણન કરવું હોય તો એ છે પરિવાર. આપણા જીવનની પ્રકૃતિનું ચક્ર જો આપણે પોતે હોઈએ તો એનો પ્રારંભ અને એનો અંત પણ પરિવાર જ છે. જો આપણે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો પ્રાચીન સમયથી જ પરિવારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વસુધૈવ કુટુંબકમ આ સંસ્કૃત વાક્યનો અર્થ થાય છે કે આખી દુનિયા એક પરિવાર છે. આપણા ગ્રંથોમાં પણ જેમ કે રામાયણ અને મહાભારતમાં પરિવારના સંબંધો, ત્યાગ અને એકતાની મહાન કથાઓ જોવા મળે છે. મહાત્મા ગાંધી કહેતા પરિવાર એ આપણા જીવનની પ્રથમ શાળા છે. અને ખરેખર આપણે સૌ પ્રેમ, સન્માન અને સંસ્કાર જેવા પ્રથમ મૂલ્યો પરિવાર પાસેથી જ શીખીએ છીએ. ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું છે કે દરેક વનસ્પતિ, પુષ્પો, સૂર્ય, ચંદ્ર, પાણી અને હવા જેવા દરેક તત્વ સાથે મનુષ્ય કોઈ ને કોઈ રીતે જોડાયેલો છે. એ જ રીતે પરિવાર પણ આપણા જીવનનો અવિભાજ્ય ભાગ છે. જેમ પ્રકૃતિના તત્વો વિના જીવન અપૂર્ણ છે, તેમ જ પરિવાર વિના જીવન અધૂરું લાગે છે. પરિવાર આપણને પ્રેમ, સંસ્કાર, સહારો અને ઓળખ આપે છે. મુશ્કેલીમાં સાથ આપે છે અને સુખમાં ખુશીઓ વહેંચે છે. તેથી પરિવારનું મહત્વ સમજવું અને તેના સંબંધોને સાચવવું ખૂબ જ જરૂરી છે. ખરેખર પરિવાર એ જીવનનો મજબૂત આધાર છે. પરિવારની મહત્તા સમજાવતું એક દ્રષ્ટાંત મને ગઈકાલે જ મળ્યું, આપની સમક્ષ રજૂ કરું છું. આપણી જેન્ઝી જનરેશનની સુરભી, મારી ખાસ મિત્ર, યુએસની ટોપ આઈટી કંપનીમાં નોકરી, યસ ડૂડ, યોર ડ્રીમ જોબ, મંડે ટુ ફ્રાઈડે વર્ક એન્ડ સેટરડે સન્ડે ચિલ. સુરભી ગઈકાલે ફોન ઉપર વાત કરતી હતી કે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમ જેની મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. એક અતૂટ વિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. મુશ્કેલીમાં હંમેશા સાથે ઊભા રહેતા ભાઈ બહેન ખરેખર ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ અને આપણા સૌથી સારા મિત્રો હોય છે. રમતા રમતા લડી પડવું અને લડતા લડતા હસી પડવું, આ મીઠી યાદો જીવનને ખુશીઓથી ભરી દે છે. ખરેખર ભાઈ બહેન એટલે એ ઘરનું હૃદય છે. અમદાવાદમાં નિવૃત્ત જીવન જીવતા મારા પપ્પાની મને બહુ યાદ આવે ને ત્યારે હું એમને ફોન કરી લઉં. એમની વાતમાં આમ એક અલગ જ લાગણી હતી. કહેતી કે મોંઘા કપડાં, રેસ્ટોરન્ટમાં જમવા કે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા ટોકતા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. ઓછી ટકાવારીના કારણે જ્યારે મને મનપસંદ કોલેજમાં એડમિશન ન મળ્યું ત્યારે તે જ કોલેજમાં પેમેન્ટ સીટ પર મારું એડમિશન કરાવીને બેટા ભણી લે તેમ કહેવાવાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. કોલેજના પ્રથમ દિવસે મને નવી સ્કૂટી ભેટ કરનારા જૂની મોટરસાયકલ ચલાવવાવાળા મારા કંજૂસ પપ્પા મને બહુ યાદ આવે છે. મારી કચકચ કરતી મમ્મી મને બહુ યાદ આવે ત્યારે હું એમને ફોન કરી લઉં. સમયસર ઉઠવા, સમયસર તૈયાર થવા, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવા, મારી દરેક વસ્તુ વ્યવસ્થિત રાખવા વારંવાર મને ટોકતી મારી મમ્મી મને બહુ યાદ આવે છે. મારા કરતાં વહેલી ઉઠીને મારું ટિફિન તૈયાર કરતી અને ઘરે મને ફક્ત ગરમ રોટલી જમવા બેસાડતી મારી મમ્મી અહીં મને ઠંડુ બર્ગર ખાતા બહુ યાદ આવે છે. મારા દાદા દાદી હું કોલેજ જતી હોઉં ને ત્યારે એમના જૂના વટવામાંથી મને 20 રૂપિયા આપીને કહેતા કે બેટા ગરમી બહુ છે, ઠંડો શેરડીનો રસ પીજે, તડકામાં બહુ અવર જવર ના કરતી. એમની આ વાત ઉપર મનમાં હસતી હું ઘણી વાર એમના ફોન કોલને અવગણતી હતી. આજે એવા કોઈ નેટવર્કની શોધમાં છું જે મને એમનાથી વાત કરાવે. આજના યુગમાં ઘણા પરિવારોમાં ડિસ્ટન્સ વધી રહ્યું છે. ભલે આપણે એક જ ઘરમાં હોઈએ પણ દિલથી દૂર થઈ રહ્યા છીએ. એક જ ટેબલ પર બેઠા હોવા છતાં બધા પોતાના મોબાઈલમાં વ્યસ્ત. વાતચીત ઘટી ગઈ છે, સમજણ ઘટી રહી છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ આપણને યાદ અપાવે છે કે પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે. ફોન પર વાત કરવાથી અને મેસેજ કરવાથી જોડાતો પરિવાર ટેકનોલોજીથી જોડાયેલો પરિવાર છે, પરંતુ તેની અસર આપણી સામાજિકતા પર પડે છે. આ વર્ચ્યુઅલ જોડાણમાં લાગણીની ઊંડાણ ઘણીવાર ઓછી રહે છે, જેના કારણે

0: સંબંધોમાં અંતર આવી શકે છે. તેથી આપણે સાવધાન રહીને આ પરિવર્તન સામે સામાજિકતા ટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. પરિવાર સાથે સમય પસાર કરવો, સામસામે વાતચીત કરવી અને લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. ખરેખર સંવાદ રહેશે તો પરિવાર રહેશે. આજે આપણે શું કરી શકીએ? રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો, સાથે ભોજન કરો, વાતો કરો, હસો અને યાદો બનાવો. આઈ લવ યુ કે થેન્ક યુ કહેવામાં ક્યારે શરમાઓ નહીં. નાના નાના પ્રયાસો મોટા બદલાવ લાવી શકે છે. દલાઈ લામા કહે છે, ધ ફાઉન્ડેશન ઓફ અ હેપી લાઈફ ઇઝ અ લવિંગ ફેમિલી. આ વિચાર આપણને સમજાવે છે કે સાચી ખુશી બહાર નહીં પણ આપણા ઘરમાં જ છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ માત્ર એક દિવસ નથી, એ એક યાદ અપાવવાનો દિવસ છે કે આપણા જીવનમાં સૌથી કિંમતી શું છે. ચાલો આજે એક નિર્ણય લઈએ કે આપણે આપણા પરિવારને વધુ સમય આપશું, વધુ પ્રેમ આપીશું અને વધુ સમજ આપીશું. કારણ કે અંતમાં જ્યારે બધું ખતમ થઈ જાય ત્યારે આપણા સાથે રહે છે પરિવાર. તો આ વિશ્વમાં રહેતો મારો પરિવાર ભિન્ન ભિન્ન રીત રિવાજો પાળતો, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારામાં જતો મારો પરિવાર આજે આપણને શીખવે છે કે ચાલો આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. આપણે સૌ એક જ ઈશ્વરનું સંતાન એકમેકનું ધ્યાન રાખીએ. રીત રિવાજ પરંપરા સૌ કોઈની છે અનેરી, ના એને પણ કોઈ રીતે ઊણી માપીએ. આપણે સૌ ભાઈ ભાઈ અનાદિકાળથી એ પરંપરાની સ્નેહલ રીત પુનઃસ્થાપીએ. આપણે સૌ ભાઈ ભાઈ અનાદિકાળથી એ પરંપરાની સ્નેહલ રીત પુનઃસ્થાપીએ. બધા ભિન્ન છે, જીવધારાના અને મનુષ્ય પણ, જાતિ માનવતાની એક, અલગ ના એને આંખીએ. જાતિ માનવતાની એક, અલગ ના એને આંખીએ. તો આપ સૌને વિશ્વ પરિવાર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: તો મિત્રો, તમે સાંભળી રહ્યા હતા ખનક પરમારની ટોકને. હવે નેક્સ્ટ વાતો કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

શ્રોતા મિત્રો, ઘડિયાળનો કાંટો કહી રહ્યો છે કે હવે મારે વિરામ લેવો પડશે, પણ જતા જતા એક વાત કહીશ કે તમારા પરિવારને સમય આપજો. મોબાઈલના નોટિફિકેશન કરતા તમારા મા બાપની વાતો, તમારા સંતાનોનું હાસ્ય વધુ મહત્વનું છે. સમય એ સૌથી કિંમતી ભેટ છે જે તમે તમારા સ્વજનોને આપી શકો છો. આવતીકાલે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસે ચાલો આપણે સૌ એક વચન લઈએ કે આપણે આપણા ઘરને પ્રેમ, વિશ્વાસ અને સમજણથી ભરી દઈશું. આશા છે કે આજની આ વાતો તમારા દિલના કોઈ ખૂણે તો સ્પર્શી હશે. તો બસ, આજનો આપણો આ પ્રોગ્રામ અહીં જ સમાપ્ત કરું છું. એટલું જ કહીશ કે ખુશ રહો, મસ્ત રહો, ગુંજતા રહો અને પરિવાર સાથે પોતાનો સમય વિતાવતા રહો. તો બસ, આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત ડોક્ટર વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. આવજો.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. હવે માણીશું એક સંદેશ.
1: નેવું વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઊભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કેટલાક હિન્દી ગેરફિલ્મી ગીતો. સૌપ્રથમ ગીત માણીશું જેનો સ્વર આપ્યો છે જગજીતસિંહ અને ચિત્રાસિંહે. પણ એ પહેલા સાંભળીશું એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણય

संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ બિન હિન્દી ફિલ્મોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાયે હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની હૈ.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા. શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે IIM સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડલ પણ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 10 વ્યક્તિઓને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી ગઈ હતી. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે. અબડાસા તાલુકાના ખુવાડા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઠારા પોલીસ તથા SOGની ટીમ દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખુવાડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. બીજી તરફ જખૌ મરીન પોલીસ, SOG અને સ્ટેટ IBની ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. નીલમબાગ સર્કલ પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ તપાસમાં મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને CC લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા. આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત અપાયો છે. પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ મોટી ઓળખ આપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 83,44,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડાયેલા પૈકી 46,95,000થી વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. નિકોલ ઓઢવ રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પાડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ કંપનીમાંથી 1300થી વધુ MCB ધરાવતા 166થી વધુ બોક્સ અને RCCBના 30થી વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળાએ આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં અને 2026-27માં કોઈપણ બાળકના ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મળી આવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે જણાવ્યું છે.
2: બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવે છે, જેમાં ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક એક બાળકના ઘરે જઈ એમને સર્વે કરી એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે. 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમિડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ RR વ્યાસે જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર નજીક એક બંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
3: मौसम आमतौर पे अगले 7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: IPL क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबला रमाशे. आ मैच हमणा थोड़ी वार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ કિંગ્સ 4થા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનું સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4 કરોડ 21 લાખના ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી અને IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હવામાન ફેરફાર અને પાક પદ્ધતિઓ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગના વિષય નિષ્ણાંત શ્રેયાંશ ચૌધરીની દિવ્યા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
1: મિત્રો, હવેના સમયમાં વાવાઝોડું, માવઠાના દિવસો તેમજ હિમવર્ષા જેવી ઘટનાઓ સતત વધી રહી છે, જે ખેતી પાકો ઉપર ખૂબ જ માઠી અસર કરે છે. સારી ખેતી માટે ઘણા પરિબળો અસર કરે છે, જેમાં હવામાનનો પરિબળ પણ વિશેષ મહત્વ ધરાવે છે. હવામાનમાં જોઈએ તો તાપમાન, વરસાદ, ભેજ, પવન, સૂર્યપ્રકાશ વગેરેનું સંતુલન આપણી ખેતી માટે યોગ્ય બની રહે છે. હવામાનની આગાહી એ આપણી ખેતી માટે માર્ગદર્શક સમાન છે. એનાથી આપણને આપણી ખેતીમાં શું ફેરફાર કરવો એમાં સમયની ચોકસાઈની આપણને ખબર પડે છે. પાક વાવી પણ દીધો હોય તો પણ તેને બચાવવા માટેનું માર્ગદર્શન આપણને હવામાનની માહિતી આપે છે. હવામાનની આગાહી આપણને યોગ્ય સમયે વાવેતર અને પાકમાં દવા તથા ખાતર આપવાનું માર્ગદર્શન આપે છે. તો મિત્રો, હવામાનનો ફેરફાર અને એને અનુરૂપ પાક પદ્ધતિ એ વિશેની વિસ્તૃત માહિતી વહેંચવા આજે મારી સાથે આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગના વિષય નિષ્ણાંત શ્રેયાંશ ચૌધરી આવ્યા છે. તો આપણે એમની પાસેથી વધુ માહિતી મેળવીએ. આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં સાહેબ, આપનું સ્વાગત છે.
2: નમસ્તે.
1: તો સાહેબ, પ્રથમ તો અમારા મિત્રોને હવામાન અને આબોહવા એટલે શું એ વિશેની વિસ્તૃત માહિતી આપશો.
2: હવામાનની વાત કરીએ તો હવામાનને આપણે સરળ શબ્દમાં સમજીએ તો હવામાન એટલે વાતાવરણની રોજબરોજની સ્થિતિ, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ટૂંકા સમય માટેની હવામાનની અવસ્થા, જે સમય અને સ્થળ સાથે સતત બદલાતું રહે છે. જેની અંદર આપણે જોઈએ તો વરસાદ પડવાની ઘટનાઓને ઉલ્લેખ કરી શકાય, વાદળછાયું વાતાવરણને ઉલ્લેખ કરી શકાય, તેમજ ઠંડી ગરમીનો અનુભવ થાય છે, તેમજ માવઠાની પરિસ્થિતિ કાં તો વાવાઝોડાની પરિસ્થિતિ, આ બધી વસ્તુ હવામાનની અંદર આવતું હોય છે. અને આબોહવાની વાત કરીએ તો આબોહવા એટલે 30 વર્ષ કે તેથી વધુ વર્ષ સમયની સરેરાશ હવામાનની સ્થિતિને આપણે આબોહવા કહી શકીએ છીએ. અને આ આબોહવા થકી જ કોઈ પણ પ્રદેશનું પાકો નક્કી થતા હોય છે. અને આ આબોહવામાં થતા ફેરફારને ક્લાઇમેટ ચેન્જ તરીકે આપણે ઓળખીએ છીએ. જે રીતે આજની વાત કરું તો દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ ક્લાઇમેટ ચેન્જ બદલ કહે છે, તો એ ક્લાઇમેટ ચેન્જ, આ આબોહવામાં જે ફેરફાર થઈ રહ્યો છે એને જ આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે ઓળખીએ છીએ.
1: ખૂબ સરસ સાહેબ, આપે હવામાન અને આબોહવા વિશે માહિતી આપી. હવે અમારા મિત્રોને એ જણાવશો કે હવામાનના મુખ્ય ઘટકો કયા છે.
2: હવામાનની અંદર આપણે જોઈએ તો મુખ્ય ઘટકોની વાત કરીએ તો એક તો તાપમાન થઈ જાય, બીજું વરસાદ, ત્રીજું ભેજ, પવનની દિશા અને ગતિ, અને સૂર્યપ્રકાશ. આ જે હવામાનના ઘટકો છે એ પાક ઉપર સીધી અસર કરતું હોય છે અને પાક ઉત્પાદનમાં એનો સૌથી મોટો ભાગ ભજવતો હોય છે.
1: હવે ખેતીમાં હવામાનના પરિબળો કઈ રીતે અસર કરે છે એ વિશેની માહિતી આપશો.
2: હવામાનના પરિબળોની વાત કરું તો પાકના વિકાસ, વૃદ્ધિ અને સારું ઉત્પાદન માટે હવા, પાણી અને જમીન આ ત્રણે મૂળભૂત જરૂરિયાતો છે. તેમજ હવામાનના પરિબળો આ પાક ઉત્પાદન પર સીધી અસર કરતા હોય છે. કોઈ પણ પાક ત્યારે જ સારું ઉત્પાદન આપે જ્યારે એ પાકને અનુરૂપ ત્યાંનું હવામાન હોય છે. તાપમાનની વાત કરું તો એ પાકના અંકુરણ તેમજ વૃદ્ધિ, ફૂલધારણ તેમજ દાણા ભરાવવાની અવસ્થામાં તાપમાન મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે. દરેક પાક માટે અનુકૂળ તાપમાન હોય છે, જે એ પાકને અનુકૂળ તાપમાન હોય તો ઉત્પાદન પણ સારું મળે છે. આપણે ડાંગરની વાત કરું તો 20-37 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન ડાંગરના પાક માટે અનુકૂળ હોય છે. પણ સૌથી શ્રેષ્ઠ તાપમાનની રેન્જ કરું તો એ 25-35 ડિગ્રી સેલ્સિયસ છે. એ જ રીતે મકાઈની અંદર 18-35 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જુવાર 25-35 ડિગ્રી સેલ્સિયસ હોય છે, બાજરી 25-40 ડિગ્રી. આપણે સાઉથ ગુજરાતની અંદર જે ડાંગ જિલ્લાના ખેડૂતોને મારે કહેવું છે કે નાગલીની અંદર 20-34 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન સૌથી સારામાં સારું કહેવામાં આવતું હોય છે. હવે ભેજની વાત કરું તો ભેજ મુખ્યત્વે રિલેટિવ હ્યુમિડિટી તરીકે માપવામાં આવે છે, જે હવામાં પાણીના વરાળનું પ્રમાણ દર્શાવતું હોય છે. ઓછો ભેજ હોય તો પાકની અંદર વોટર સ્ટ્રેસ, પાંદડા બળી જવા, ધીમી વૃદ્ધિ આ બધી એની ઇફેક્ટ જોવા મળતી હોય છે. વધુ પડતો ભેજ હોય તો ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી જતું હોય છે, ગ્રોથ સ્લો થઈ જાય છે ને ઓછું ઉત્પાદન મળતું હોય છે. બીજો ઘટક વરસાદની વાત કરું તો ખેતીની અંદર મુખ્ય જળ સ્ત્રોત છે અને આપણે ભારત દેશની અંદર મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી પર

0: પર નિર્ભર રહેતા હોય છે. તો વરસાદની કન્ડિશનની વાત કરું તો અત્યાર સુધી તો સ્ટેબલ કન્ડિશનમાં આપણે ખેતી કરતા આવ્યા છે, પણ અત્યારની વાત કરું તો વરસાદની પેટર્નની અંદર ચેન્જીસ જોવા મળી રહ્યો છે. બરાબર, વરસાદની જે ઇન્ટેન્સિટી મતલબ એની જે તીવ્રતા છે એમાં આપણે એની તીવ્રતા વધી ગઈ છે, જેના કારણે જમીનનું ધોવાણ, જમીનની અંદર પોષક તત્વોનું ધોવાણ થતું આપણે જોવા મળી રહ્યું છે. આ જે મેઇન વરસાદના ઇફેક્ટ છે. તેમજ જો વરસાદ સમયસર અને યોગ્ય પ્રમાણમાં પડે તો આપણને એ પાક ઉત્પાદનમાં ખૂબ મદદરૂપ થતું હોય છે. સૂર્યપ્રકાશની વાત કરું તો સૂર્યપ્રકાશ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. પૂરતો પ્રકાશ છોડને ઉર્જા આપતું હોય છે, ઓછો પ્રકાશ વૃદ્ધિ ધીમી પાડે છે. આ સૂર્યપ્રકાશની વાત છે. પવનની વાત કરું તો પવન એક પાકોની અંદર પરાગનયન માટે સૌથી મહત્વનું માધ્યમ છે. પવનની દિશા અને ગતિના પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે ક્યારે આપણે દવાનો છંટકાવ કરવો, ક્યારે ના કરવો. બીજું કે પવન જો વધુ હોય તો એ બાષ્પીભવનની પ્રક્રિયાને પણ ઝડપથી કરતું હોય છે. તો આ રીતે જે હવામાનના જે અલગ અલગ ઘટકો છે એ પાક ઉત્પાદન પર સીધું અસર કરતું હોય છે, તો એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
1: સાહેબ, હવે હવામાનનું ખેતીમાં મહત્વ શું છે?
0: હવામાન આપણે જોઈએ તો ખેતી સંપૂર્ણપણે હવામાન પર આધારિત વ્યવસાય છે, જે ખેતીની અંદર 70-80% નિયંત્રણ કરતું હોય છે. હવામાનની અંદર જે રીતે અગાઉ વાત કરી, અલગ અલગ ઘટકોની વાત કરી, વરસાદ, તાપમાન, ભેજ, પવન, સૂર્યપ્રકાશ, આ બધા પરિબળો પાકની વૃદ્ધિ, વિકાસ અને ઉપજ ઉપર સીધી અસર કરે છે. જો વરસાદ સમયસર ન પડે તો દુષ્કાળ પડે છે, વધુ પડે તો પૂર અને અચાનક ઠંડી કે ગરમીથી પાક બળી જવાની સંભાવના વધી જતી હોય છે. તાપમાનનું સંતુલન ફૂલ ધારણ અને દાણા ભરાવવામાં મહત્વપૂર્ણ છે. વધુ પડતો ભેજ રોગોને પ્રોત્સાહિત કરે છે, જ્યારે પવન પાકને ઢાળી નાખે છે. તો આ બધા અલગ અલગ હવામાનના ઇફેક્ટો છે.
1: હવે આબોહવા પરિવર્તન ખેતી પર કેવી અસર કરે છે?
0: આબોહવા પરિવર્તનને આપણે એક રીતે ક્લાઇમેટ ચેન્જ તરીકે પણ ઓળખીએ છીએ. હાલના સમયની વાત કરું તો ક્લાઇમેટ ચેન્જ એ એગ્રીકલ્ચર સેક્ટર માટે સૌથી વધુ ગંભીર અને મુખ્ય સમસ્યા બની ગઈ છે. અત્યાર સુધી આપણે એક સ્ટેબલ કન્ડિશનની અંદર ખેતી કરતા આવ્યા છે, ઋતુચક્ર પણ સમયસર ચાલતું હતું, જેથી આ હવામાનના પરિબળોની જે અસર થઈ રહી હતી એની આપણે બહુ નોંધપાત્ર અસર જોવા મળતી ન હતી. પણ હાલના સમયની અંદર જોઈએ તો સતત બદલાતું હવામાનની અંદર આ બધા પરિબળોની માઠી અસર આપણા પાકો ઉપર જોવા મળી રહી છે, જેના કારણે આપણો જે ઉત્પાદનનો જે દર છે એ સતત ઘટવા લાગ્યો છે. તો પહેલાં તો આપણે આંબાની વાત કરો, અત્યારની કન્ડિશનની, તો આંબાની અંદર પહેલાં મોરો લગભગ એક સમયે આવતા હતા. અત્યારની કન્ડિશનમાં જે મોરો આવે છે એનો સમયગાળો અલગ અલગ ડિફરન્ટ સમયમાં આવે છે. કોઈ વખત ડિસેમ્બરમાં પણ જોવા મળે છે, કોઈ વખત ફેબ્રુઆરીમાં પણ જોવા મળે છે. બરાબર, તો આ બધું આ આબોહવા પરિવર્તનને કારણે આપણને આ વસ્તુ જોવા મળી રહી છે.
1: હવે ખેતીમાં હવામાન આગાહીનું મહત્વ શું છે?
0: ખેતીનો વ્યવસાય એ આગોતરું આયોજન પર ડિપેન્ડ રહેતું હોય છે. આપણે ખેતીની અંદર જો સફળતાપૂર્વક ખેતી કરવી હોય, સફળ થવું હોય, તો આપણું આગોતરું આયોજન કઈ રીતનું છે એના પર નિર્ભર કરતું હોય છે. ખેતીની અંદર આગોતરું આયોજન માટે આપણે મુખ્ય 3 ઘટકોને આપણે લેવા જોઈએ. એક, જમીન. આપણી પાસે જમીન કઈ રીતની છે. બીજું, પાણી કઈ રીતની છે, પાણીની ફેસિલિટી કઈ રીતની છે. અને ત્રીજું કે આપણે જ્યાં ખેતી કરી રહ્યા છીએ ત્યાંનું હવામાન કઈ રીતનું છે. આ 3 ઘટકોની જો આપણી પાસે સંપૂર્ણપણે માહિતી હોય તો જ સફળતાપૂર્વક આપણે આયોજન કરી શકીએ છીએ. હવામાનની આગાહીની વાત કરું તો હવામાનની આગાહીના કારણે ખેડૂતોને અગાઉથી એ લોકો જ્યાં ખેતી કરી રહ્યા છે ત્યાં હવામાન કઈ રીતની પરિસ્થિતિ રહેવાની છે એને અગાઉથી માહિતી મળતી હોય છે, જેના કારણે એ લોકો પાકની વાવણીનો સમય, પાક કઈ જાતની બિયારણ પસંદ કરવું છે, એટલે મતલબ બિયારણની પસંદગી કરી શકે છે, વાવણીનો સમય નક્કી કરી શકે છે, કાપણીનો સમય નક્કી કરી શકે છે, પિયત કાર્ય આપવું તે લોકો ડિસાઇડ કરી શકે છે. ઘણી વખત એવું થતું હોય છે એ લોકો પિયત આપી દે છે, પિયત આપ્યા બાદ વરસાદ પડી છે, તે લોકો જે પિયત આપ્યું છે એ નકામું જવાનું છે. બરાબર, તો હવે ખેડૂતો જે પિયત આપે છે એ તો એના માટે એ લોકોએ ડીઝલનો બી ખર્ચ કરવો પડતો હોય છે, તો એ લોકોને અગાઉથી ખબર હોય કે આ દિવસે દરમિયાન વરસાદ આવવાનો છે તો એમનું પિયતનો ટાઈમ નક્કી કરીને પૈસાની પણ બચત કરી શકે છે. એ જ રીતે દવાનો છંટકાવ કયા સમયે યોગ્ય રહેશે એ પણ એ લોકો નક્કી કરી શકતા હોય છે. તો હવામાનની આગાહીના કારણે એ લોકોને જે પાકોની અંદર જે બીજા અન્ય ખર્ચો થાય છે વધારાના તેને બચાવી શકાય છે.
1: હવે બદલાતા હવામાનમાં ખેત પદ્ધતિ કઈ રીતે કરવી જોઈએ?
0: બદલાતા હવામાનની વાત કરું તો સતત અત્યારે હવામાન બદલાઈ રહ્યું છે, જેના કારણે અમુક એવી આઈસીઆર અને આઈસીઆર એ નવી ઘણી એવી બધી ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટીની જાતોનું ઉત્પાદન કર્યું છે, જે જાતોનું આપણે વાવેતર વધારવું જોઈએ. કેમ કે આ જાતો કોઈ બી ગમે તેવી ક્લાઇમેટિક કન્ડિશનની અંદર સસેપ્ટેબલ હોય છે, સારી રીતે એનું પરફોર્મન્સ આપી શકતું હોય છે. નાગલીની વાત કરું તો ગુજરાત નાગલી 4 છે, બાજરીની વાત કરું તો GHB 558 છે. આ બી જાતો ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટીઓ છે. ત્રીજું કે મિશ્ર પાક અને આંતર પાકોનો આપણે ખાસ ઉપયોગ કરવો જોઈએ, જેની અંદર અમુક વખત એવી કન્ડિશન થાય કે અમુક પાકો માટે હવામાનની જે કન્ડિશન છે એ ફેવરેબલ ના હોય, પણ બીજા કોઈ પાકો માટે એ સારી પણ હોઈ શકે. તો અમુક મિશ્ર પાક કહી રહ્યા હોય તો એક પાક આપણને એટલું બધું ઉત્પાદન ના આપતું હોય તો બીજો પાકમાંથી આપણને ઉત્પાદન મળતું હોય, તો એ રીતે મિશ્ર પાકનો ઉપયોગ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી જોઈએ. સંરક્ષણ કૃષિ મતલબ એની અંદર ઝીરો ટીલેજ કરવું જોઈએ. પાક અવશેષોને જમીનમાં છોડવા, તેમજ મલ્ચિંગ કરવું, જેના કારણે જે વધુ પડતું બાષ્પીભવનના કારણે જે જમીનનો જે મોઇસ્ચર ઉડી જતો હોય તેને આપણે કંટ્રોલ કરી શકીએ. પાણી વ્યવસ્થાપન માટે ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ, રેન વોટર હાર્વેસ્ટિંગ આપણે કરવું જોઈએ. ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ તરફ વળવું જોઈએ ખેડૂતોએ ખાસ. અને ટેકનોલોજી અને હવામાન આગાહી મળતી હોય છે IMD દ્વારા, તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.
1: હવે હવામાન આધારિત ખેતીમાં ટેકનોલોજી શું ભૂમિકા ભજવે છે?
0: હવામાન આધારિત ટેકનોલોજીની વાત કરું તો ભારત સરકાર અને ઇન્ડિયા મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણી બધી એપ્લિકેશનો બનાવવામાં આવી છે. જેની અંદર વાત કરું તો એક મેઘદૂત એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતોને એ લોકો જ્યાં ખેતી કરે છે, મતલબ જે બ્લોકની અંદર ખેતી કરી રહ્યા છે, પહેલા કેવું હતું કે જે આગાહી આપવામાં આવતી હતી એ રાજ્ય પૂરતી સીમિત હતી, હવે બ્લોક સ્તર પર ગઈ છે, જેથી કરીને એ લોકોને સચોટ માહિતી મળતી હોય છે. તો મેઘદૂત એપ્લિકેશનનો ઉપયોગ કરીને એ લોકો આવનાર 5 દિવસોની અંદર હવામાન કઈ રીતનું રહેવાનું છે એની સંપૂર્ણ માહિતી મળતી હોય છે. તેમજ દામિની એપ્લિકેશન પણ એક વિકસિત કરવામાં આવી છે. આ દામિની એપ્લિકેશન ઘણી વખત આપણે જોઈએ તો એવા બધા ઘણા બનાવો બને છે કે અચાનક વીજળી પડીને પશુઓનું મૃત્યુ થઈ ગયું, કાં તો કોઈ અકસ્માત સર્જાયો, માણસોનું મૃત્યુ થઈ ગયું. તો આવી કન્ડિશનની અંદર દામિની એપ્લિકેશન આપણને એ માહિતી આપશે કે કયા એરિયાની અંદર વીજળી પડવાની સંભાવના સૌથી વધુ છે. તો આ બે એપ્લિકેશનો દ્વારા આપણને હવામાનને લગતી માહિતી તેમજ વીજળીની માહિતી મળી જાય છે. ત્રીજી એક વાત કરવા માંગુ છું કે ઇન્ડિયા મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ICR દ્વારા એક AS બુલેટિન, હવામાન આધારિત કૃષિ સલાહનું એક બુલેટિન દર મંગળવારે અને શુક્રવારે ખેડૂતો માટે પ્રસારિત કરવામાં આવતું હોય છે, જેની અંદર આવનારા 5 દિવસોની અંદર હવામાનની પરિસ્થિતિ કઈ રીતની રહેવાની છે અને જો આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે તો કયા પાકની અંદર કયા પ્રકારના રોગ જેવા થવાની શક્યતા વધી જશે અને એના નિરાકરણ માટે કયા પ્રકારની દવા નાખવી, કેટલા પ્રમાણમાં નાખવી, એ સંપૂર્ણ માહિતી ખેડૂતોને આ બુલેટિન દ્વારા મળતી હોય છે.
1: હવે નાના ખેડૂતો માટે હવામાન માહિતી કેટલી ઉપયોગી છે?
0: નાના ખેડૂતોની વાત કરું તો એક એક્ઝામ્પલ તરીકે વાત કરવા માંગુ છું કે માની લો કે એક ખેડૂત છે, એને પાસે એને ડાંગરની વાવણી કરી છે. ડાંગરની વાવણી કર્યા બાદ એના જે પરાળ નીકળે છે એ પરાળ એ વેચીને પણ એમાંથી એને નફો થતો હોય છે. તો ઘણી વખત એવું થાય છે કે એ પરાળ એ ખેતરમાં રહેવા દેતો હોય છે અને ત્યાં જે એકઠો કરીને ત્યાં મૂકેલી હોય છે. ત્યાં ઘણી વખત એવું થાય કે અચાનક વરસાદ પડવાથી એ પરાળ ભીંજાઈ જતું હોય છે. માની લો કે એ ખેડૂત પાસે 10,000 પરાળના પૂડિયા છે, એને માર્કેટમાં વેચવા જાય, એ 3 રૂપિયાના ભાવે વેચે તો એને 30,000 રૂપિયા એને પ્રાઇસ મળે. વરસાદથી ભીંજાઈ ગયા બાદ એ પૂડિયાનો ભાવ ફક્ત 1 રૂપિયા મળતો હોય છે, તો 20,000ની એને ખોટ જાય છે. તો આવી કન્ડિશનમાં એને ફક્ત એક માહિતી આપવામાં આવે કે આ દિવસો દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે, તો એ અગાઉથી પ્રિપેર થઈ જાય અને એને ઢાંકી દે. ઘણી વખત એવું થાય છે કે એ લોકોને ખબર જ નહીં હોતી કે આ દિવસો દરમિયાન વરસાદ આવવાનો છે કે નથી આવવાનો, તો આમાં આવી કન્ડિશનમાં એ લોકો માથું નુકસાની થતી હોય છે. બીજી એક વાત કરવા માંગુ કે ઘણી વખત આ જ વર્ષની વાત કરું તો ઘણા બધા ખેડૂતોએ પોતાનો કાપણી કરી લીધી, અડધું ખેતર કાપી લીધું, ત્યારબાદ જોઈએ તો અચાનક વરસાદ આવી ગયો, હવે જે પાક છે એ ટોટલી ભીંજાઈ ગયો, જેના કારણે લોકોને ખૂબ જ નુકસાની થઈ ગઈ. તો એ લોકોને આ હવામાનની આગાહી મળે તો એ લોકો પોતાની કાપણી ક્યારે કરવી એનો સમય નક્કી કરી શકે છે. એ લોકોને હમણાં ખબર હતી કે આ દિવસો દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે તો એ લોકો કાપણી ના કરતે, કાં તો કાપણી કરતી તો અગાઉથી કાપણી કરીને વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ કરશે. તો આ રીતે હવામાનની આગાહી અત્યારની કન્ડિશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઉપયોગી રહે છે.
1: ખૂબ સરસ સાહેબ, આપે અમારા ખેડૂત મિત્રોને હવામાન ફેરફાર અને પાક પદ્ધતિ વિશેની જે વિસ્તૃત માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હવામાન ફેરફાર અને પાક પદ્ધતિઓ એ વિશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગના વિષય નિષ્ણાંત શ્રેયાંશ ચૌધરીની દિવ્યા પટેલે લીધેલી મુલાકાત.
3: તેરે બીજુ કા
4: પુતલા બોલ લે?
3: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
4: મતલબ
3: દેખ બેટા, તુ જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ, અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહલહાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહા,
4: પર હમ તો સભી ડાલે હૈ.
3: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે હૈ, ખર્ચા કમ ઓર ઉપજ કી કીમત ભી બહેતર પા રહે હૈ.
4: સચ?
3: રે બેટે, એક્સપીરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ. હાં
4: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શરૂ કરૂંગા.
5: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસના સ્વરને.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહેલા વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. આ પહેલા પ્રારંભિક સંબોધનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, શાંતિ અને સુરક્ષા વૈશ્વિક અર્થતંત્રના કેન્દ્રમાં છે. વર્તમાન સંઘર્ષે સંવાદ અને રાજદ્વારીના મહત્વને વધારી દીધું છે. શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર આપ્યો કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે.
1: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में सहायता कर सकता है.
0: રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે ગત ડિસેમ્બરમાં 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદથી દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ અંગે શ્રી મોદીને માહિતી આપી. બંને મહાનુભાવોએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ પરીક્ષા સંબંધિત ગેરરીતિ મામલે વધુ 2 લોકોની ધરપકડ કરી. સીબીઆઈએ ગત 24 કલાકમાં 14 સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે અહિલ્યાનગરના ધનંજય લોખંડે અને પુણેના મનીષા વાઘ માટેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે જયપુરના 3, ગુરુગ્રામ અને નાસિકમાંથી 1-1 એમ કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને આજે દિલ્હીની અદાલતમાં રજૂ કરાયા તેમજ તેમને પૂછપરછ માટે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ફરિયાદના આધારે સીબીઆઈએ 12 મે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયાના 3જા તબક્કાની જાહેરાત કરી. તે અંતર્ગત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્ય, જ્યારે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં તબક્કાવાર એસઆઈઆર કામગીરી કરાશે. એસઆઈઆર પ્રક્રિયામાં 3,94,000થી વધુ બૂથ સ્તરના અધિકારીઓ 36,73,00,000 મતદારોના ઘરે ઘરે જઈ તેમનો સંપર્ક કરશે. આ કામમાં રાજકીય દળો દ્વારા મતગણતરી તબક્કા દરમિયાન નિયુક્ત કરાયેલા 3,42,000 બૂથ સ્તરના એજન્ટ પણ મદદ કરશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનના નામની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલી આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે જ મુખ્યમંત્રી પદ માટે ટોચના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ ઘણા દિવસથી ચાલતી અટકળો પર વિરામ મુકાયું છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં કાચા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં

0: પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગેના આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલું એલપીજી પુરવઠો યોગ્ય રીતે યથાવત છે અને કોઈપણ વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી.
1: ભારત સરકારે કઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લીએ હૈ જીસકે ચલતે હમારે પાસ પેટ્રોલ ડીઝલ એલપીજી ઓર નેચરલ ગેસ કે પર્યાપ્ત સ્ટોક્સ અવેલેબલ હૈ. હમારી રિફાઇનરીઝ ઓપ્ટિમમ કેપેસિટી પર ઓપરેટ કર રહી હૈ ઓર એલપીજી પ્રોડક્શન ભી ઇન્ક્રીઝ કિયા જા ચુકા હૈ. હમારે કિસી ભી રિટેલ આઉટલેટ પર ઓર એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશિપ પર કોઈ ડ્રાય આઉટ રિપોર્ટેડ નહીં હૈ. સબ જગા પર નોર્મલ ઓપરેશન ચલ રહે હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.

0: ટ્રમ્પ અને રાષ્ટ્રપ્રમુખ શી સાથેની બેઠક લાભદાયી રહી હોવાનું વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું. આ બેઠક બાદ સભાને સંબોધતા ચીનના રાષ્ટ્રપ્રમુખે મુકાબલાની જગ્યાએ સહકાર વધારવા પર ભારતે વધારવા અંગે કહ્યું હતું કે ચીન અને અમેરિકાએ હરીફને પણ ભાગીદાર હોવું જોઈએ. તેમણે દ્વિપક્ષીય સંબંધમાં વધુ એક નવા અધ્યાયની શરૂઆતનું પણ આહ્વાન કર્યું. શ્રી ટ્રમ્પે પણ એટલા સકારાત્મક અવાજમાં જવાબ આપતા કહ્યું કે અમેરિકા ચીનના સંબંધ પહેલાંથી વધુ સારા થશે. તેમણે કહ્યું, અમેરિકા ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા ઉત્સુક છે. ભારતીય ખેલાડી અજિત નારાયણે એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ક્લીન એન્ડ જર્ક અને પુરુષોની 71 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અજિત નારાયણે કુલ 314 કિલો વજન ઉપાડ્યું હતું. આ જ શ્રેણીમાં 351 કિલો વજન ઉપાડીને કોરિયન વોન જુ રીએ સુવર્ણ અને ચીનના જિયાન ચેને 335 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ચંદ્રક જીતનારા અજિત ત્રીજા ભારતીય ખેલાડી છે. અગાઉ ભારતીય ખેલાડી કોમલ કોહરે સોમવારે મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે. ગુજરાતના સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી જોડાણ સંમેલન IBCA સૌપ્રથમ સિંહ સંવર્ધન અંગેના પૂર્વ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, આગામી 1 અને 2 જૂને નવી દિલ્હીમાં યોજાનારી IBCA ભારત યજમાની કરશે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ રૂપ દિલ્હી ડેક્લેરેશન પણ જાહેર કરાશે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાએ હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની.
0: ભારતે જણાવ્યું કે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠા પર ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે એક નિવેદનમાં વાણિજ્યિક જહાજો અને સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળના સભ્ય સલામત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે CBIએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ગુજરાતમાં રમાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજિત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.